0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: અનુપજી, શ્રીરામ ભજન આપને ખૂબ ગાયે હૈ ઓર ખૂબ શ્રોતાઓ કો મંત્રમુગ્ધ કિયા હૈ, લેકિન આપકો વ્યક્તિગત રૂપ સે ઉનકી કોન સી મહિમા ગાને મે ઝ્યાદા આનંદ આતા હૈ, ઉનકે કિસ રૂપ કો આપ ઝ્યાદા ગાના પસંદ કરતે હૈ?
2: ભગવાન રામ કે કુછ એસે ભક્ત હુએ હૈ જૈસે શબરી હૈ, જૈસે કેવટ હૈ. તો કેવટ કા એક ભજન હૈ, મે બહોત ગાતા હું, તો યદિ આપ અનુમતિ દે તો મે વો ભજન આપકો
1: બહોત અચ્છા લગેગા.
2: રાગ ગુજરી તોડી કે रंग को लेकर इसे कंपोज किया गया.
3: कभी कभी भगवान को भी

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: હાર્મોનિયમ પર સંગત કી હૈ અજય જુગલેકર ને તબલે પર સંગત આશીષ ઝા કી હૈ કલ સુનિયે ઇસ શ્રૃંખલા કી અગલી કડી
2: વિવિધ ભારતી કે સંગ્રહાલય સે પ્રાપ્ત ઇસ કાર્યક્રમ કી પ્રસ્તુતકર્તા મનીષા જૈન

શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરના કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે 20,667 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો આ વિભાગ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેનાથી આરામદાયક દૈનિક મુસાફરી અને તે જ દિવસે પરત ફરવાનું શક્ય બનશે. આ સેમી હાઈસ્પીડ રેલવે માત્ર 2 શહેરોને જ નજીક નહીં લાવે, પરંતુ સેંકડો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે.
1: यहाँ पर 220 kmph की ट्रेन ये बनाई जाएगी और एक तरीके से ये मॉडल अगर यहाँ से सक्सेसफुल करने के बाद में देश में जितने सरफेस के प्रोजेक्ट्स हैं उन सबको अपग्रेड करके सेमी हाई स्पीड करेंगे. इससे अहमदाबाद से धोलेरा के बीच में 48 मिनट्स रहेगा साबरमती से धोलेरा, और जो अहमदाबाद का एक मेजर एरिया है सरखेज, वहां से हो तो करीब 34 मिनट्स में सरखेज से धोलेरा पहुंच सकेंगे. 3 जगह इसका मेट्रो के साथ इंटीग्रेशन है, बुलेट के साथ इंटीग्रेशन यहाँ पर साबरमती में, हाँ गांधीग्राम में भी है, बुलेट के साथ इंटीग्रेशन साबरमती में है.
0: ઓમાનના દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14 ખલાસીઓનો આબાદ બચાવ થયો. અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક વસ્તુ પડતા આગ ફાટી નીકળી હતી. આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જહાજમાં સવાર 1 ટન ડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફબોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઇજા નથી પહોંચી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
2: મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ. માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાન.

0: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત ભારતભરમાં આજથી દૂધના ભાવમાં વધારો અમલી બન્યો છે. ગત વર્ષે 1 મેના રોજ અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા અને 1 વર્ષ બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગાયના 500 મિલીલીટરના દૂધ પાઉચ પર 2 અને 1 લીટરના પાઉચ પર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમૂલ ગોલ્ડ અને અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચ પર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાની સાથે ઈંધણ અને અન્ય સરકારી સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવા મહત્વની સૂચના આપવામાં આવી છે. હવે વિભાગની તમામ પ્રકારની મિટિંગો અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાનું રહેશે. તપાસ અને સુપરવિઝન હેઠળની ચર્ચાઓ માટે પણ તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની બેઠકો ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
1: જે મીટિંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કઈ જરૂરી મીટિંગો જે કરવાની છે, ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લઈ એ પણ આપણે વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય, એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. કચ્છના કંડલા પોર્ટ ખાતે ઝેરી ગેસની અસરથી 3 કામદારોના મોત નિપજ્યા છે. ટિમ્બર ભરેલા જહાજમાં ફ્યુમિગેશન દરમિયાન ઝેરી ગેસની અસર આ 3 કામદારોને થઈ હતી. ઝેરી ગેસની અસર થતાં જ બેભાન હાલતમાં 3 કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે અગાઉ જ આ 3ના મોત નિપજ્યા હતા. આ સમગ્ર ઘટનાની સંબંધિત એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી વધુ 20 શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ IB, SOG અને મરીન પોલીસને દરિયાકાંઠેથી આ 20 શંકાસ્પદ પેકેટ મળ્યા હતા. સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળતા તપાસ તેજ કરાઈ છે. અગાઉ પણ નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ST બસ સ્ટેન્ડ ખાતે ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો સામે ST વિભાગ, RTO અને ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ હેઠળ રિક્ષા અને ઇકોવાન સહિત 45 વાહનો સામે કાર્યવાહી કરીને 1,70,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. RTO દ્વારા 15 વાહન ચાલકોને 1,38,000ની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે, જ્યારે ટ્રાફિક પોલીસે 31 વાહન માલિકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કર્યો હતો. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 9 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં બંધ પડેલી હોટલમાં DEF યુરિયાના શંકાસ્પદ જથ્થા સાથે કિસમની પોલીસે અટકાયત કરી છે. અરવલ્લી જિલ્લા SOGને બાતમી મળી હતી કે શામળાજી રતનપુર રોડ ઉપર નકલી DEF યુરિયાનું વેચાણ કરવામાં આવે છે. પોલીસે રેડ પાડીને 12,200 લીટર DEF યુરિયાનો જથ્થો ઝડપી પાડી 7,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના DYSP JD વાઘેલાએ વધુ માહિતી આપી.
2: અરવલ્લી જિલ્લાના SOGના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB ચૌધરી સાહેબ તથા સ્ટાફને શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળી કે શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે DEF યુરિયાનું વેચાણ થાય છે. એ સ્થળે જઈ અને તપાસ કરતા એના અંદર જે એક વ્યક્તિ મળી આવેલ અરવિંદકુમાર નિમિચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલી. એમની પાસેથી 1,200 લીટર DEF જેવું મટીરિયલ મળેલું મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
0: સુરેન્દ્રનગરના મૂડી પોલીસ સ્ટેશન દ્વારા દરોડામાં જપ્ત કરવામાં આવેલ આશરે 1,57,89,000થી વધુની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચોટીલાના નાયબ કલેક્ટરની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા મોત નિપજ્યું છે. 1 વર્ષનું આ જે સિંહબાળ છે એ રસ્તો ઓળંગી રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં અનેકવાર વાહનોની અડફેટે કે ટ્રેનની નીચે આવી જવાથી સિંહ અને દીપડાઓના મોતના બનાવો બની ચૂક્યા છે. IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંગ ક્રિશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના

0: 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ 192 રન બનાવ્યા, જેના જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 99-105 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ જીત સાથે બેંગલુરુ 16 અંક સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા 2 દિવસ રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાનું હવામાન વિભાગના વડા એકે દાસે જણાવ્યું હતું.
1: આઇસોલેટેડ પ્લેસીસમાં જો તાપમાન હૈ અધિકતમ તાપમાન હૈ 41-45 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ રહેને કા સંભાવના રહેગા અગલે 2 દિન ઓર હીટવેવ કા વાર્નિંગ દિયા ગયા હૈ ઇસમે ગુજરાત રીજનમાં યેલો વાર્નિંગ દિયા ગયા હૈ ઇસમે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ ઓર બરોડા કે લિયે દિયા ગયા હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં ઓરેન્જ વાર્નિંગ દિયા ગયા હૈ ઇસમે ઓરેન્જ વાર્નિંગ મેં 2 ડિસ્ટ્રિક્ટ હૈ કચ્છ ઓર સુરેન્દ્રનગર યેલો વાર્નિંગ મેં દિયા ગયા હૈ બોટાદ અમરેલી રાજકોટ ઓર દ્વારકા કે લિયે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઈંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: હવે સાંભળીએ ભૂલી બિસરી ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, 7:45 થઈ છે. સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનું આબાદ બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના પ્રવાસે જવા રવાના થશે. પ્રથમ તબક્કામાં તેઓ યુએઈના અબુધાબીની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયમાં પશ્ચિમ બાબતોના સચિવ સીબી જ્યોર્જે જણાવ્યું કે શ્રી મોદી યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાનને મળશે. બંને દેશો તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવશે.
1: During the visit,
2: यात्रा के दौरान दोनों नेता निवेश, ऊर्जा, प्रौद्योगिकी, संस्कृति और आपसी जनसंपर्क समेत विभिन्न क्षेत्रों में द्विपक्षीय संबंधों को और मजबूत बनाने के उपायों पर चर्चा करेंगे.
1: People to people connect.
0: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે 5 મહિનામાં આ બીજી મુલાકાત થશે. પ્રવાસના આગળના તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપના 4 દેશ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે. આ અંગે વિદેશ મંત્રાલયમાં સચિવ સીબી જ્યોર્જે વધુ માહિતી આપી.
1: The visit to the 4 European countries.
2: 4 यूरोपीय देशों की ये यात्रा ऐसे समय में हो रही है जब भारत और यूरोपीय संघ के बीच मुक्त व्यापार समझौते को इसी वर्ष अंतिम रूप दिया गया है. इस दौरान 3रा भारत नॉर्डिक शिखर सम्मेलन भी आयोजित किया जाएगा. भारत इन देशों को मेक इन इंडिया अभियान के अहम साझेदार के रूप में देखता है. यात्रा का मुख्य उद्देश्य व्यापार और निवेश, हरित प्रौद्योगिकी, नवाचार, स्टार्टअप और आपसी जनसंपर्क को मजबूत करने का रहेगा.
1: पीपल टू पीपल कनेक्ट.
0: ઓમાનના દરિયામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક પડતા આગ ફાટી નીકળી. આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જહાજમાં સવાર 1 ટંડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફ બોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
3: મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈ

0: ટંડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફ બોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
1: મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ. માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં રેસ્ક્યુ કરી લઈ ગયા.
0: બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિ મંડળોના વડાઓ આ બેઠકમાં ભાગ લેશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. બેઠક દરમિયાન પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરાશે. આવતીકાલે બ્રિક્સ A20 સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સહકાર અને ટકાઉપણાનું નિર્માણ આ વિષયવસ્તુ પર એક ખાસ સત્ર યોજાશે. ત્યારબાદ વૈશ્વિક શાસન અને બહુપક્ષીય વ્યવસ્થામાં સુધારો વિષય પર ચર્ચા થશે. બેઠકમાં ભાગ લેવા વૈશ્વિક નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ઇરેનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગાચી, થાઇલેન્ડના નાયબ વડાપ્રધાન સિહાસાક ફુઆંગ કેટકેવ, ક્યુબાના વિદેશમંત્રી બ્રુનો રોડ્રિગ્સ પેરિલા અને વિયેતનામના નાયબ વિદેશમંત્રી મિન હેંગ નવી દિલ્હી પહોંચ્યા હતા. આસામ સરકાર આ મહિનાની 26મી તારીખે રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા UCC વિધેયક રજૂ કરશે. મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ મીડિયાને સંબોધન કરતા આ જાહેરાત કરી. શ્રી શર્માએ જણાવ્યું કે આસામ વિધાનસભાનું વિશેષ સત્ર 21-26 મે દરમિયાન યોજાશે, જે દરમિયાન નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે. આ સાથે આસામ ઉત્તરાખંડ અને ગુજરાત બાદ UCC વિધેયક રજૂ કરનાર ત્રીજું રાજ્ય બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાઓની નોંધ લઈ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ પૂરી પાડવા જણાવ્યું છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
2: सबसे ज्यादा मौतें भदोही जिले में हुई हैं, जहां आंधी तूफान से हुई विभिन्न दुर्घटनाओं में 15 लोगों की जान चली गई, एक दर्जन से ज्यादा लोग घायल हैं और उन्हें विभिन्न अस्पतालों में भर्ती कराया गया है. कल राज्य के कई हिस्सों में मौसम अचानक बदल गया और विभिन्न जिलों से बिजली के खंभे उखड़ने और पेड़ उखड़ जाने की घटनाएं सामने आई हैं, जिससे बिजली आपूर्ति और सड़क यातायात बुरी तरह प्रभावित हुआ है. बारिश के साथ हुई ओलावृष्टि से फसलों को भी भारी नुकसान हुआ है. मुख्यमंत्री योगी आदित्यनाथ ने सभी वरिष्ठ अधिकारियों के साथ बैठक की और उन्हें अगले 24 घंटों में प्रभावित लोगों को मुआवजा देने का निर्देश दिया.
0: પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, તેલીબિયા, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડદેવડ પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. આ પ્રતિબંધોને કારણે બટાકા ઉગાડનારા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે ખેડૂતોને આ પ્રતિબંધો હટાવવાનું વચન આપ્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે શિક્ષકોની ભરતી, મ્યુનિસિપલ ભરતી અને સરકારી સેવાઓની ભરતી કૌભાંડ સંબંધિત કેસોને કેન્દ્રીય અન્વેષણ બ્યુરો CBIને સોંપવાનો નિર્ણય લીધો છે, જ્યારે નિવૃત્તિ બાદ ફરીથી નોકરીમાં પરત લેવાયેલા તમામની સેવાઓ પણ સમાપ્ત કરી દેવાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસની શિખર બેઠકમાં ભાગ લેવા ચીનની રાજધાની બેઇઝિંગ પહોંચ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની વાતચીતમાં ઈરાન યુદ્ધ, વૈશ્વિક ઉર્જા સંકટ, વેપાર તણાવ, તાઇવાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ બેઠક વૈશ્વિક રાજકારણની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વાટાઘાટો દરમિયાન અમેરિકા ચીન વેપાર કરારને આગળ વધારવા, અમેરિકન ઉત્પાદનોની ખરીદીમાં વધારો અને હોર્મુઝ સામુદ્રધુની સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. શ્રી ટ્રમ્પ સાથે એલોન મસ્ક અને ટીમ કુક સહિતના વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ પણ ચીન ગયા છે. મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીના કાર્યાલયના નિવેદન મુજબ શ્રી નેતાન્યાહુએ UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે વાતચીત કરી. જો કે UAEએ ઇઝરાયેલના પ્રધાનમંત્રીની મુલાકાતના અહેવાલોને નકારી કાઢ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ

0: જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય બાબતો અને સહકાર મંત્રી રોનાલ્ડ લામોલા સાથે વાતચીત કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બંને દેશોએ ભારત દક્ષિણ આફ્રિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને પરસ્પર હિતના બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંકરીશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 109 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. મેચ દરમિયાન વિરાટ કોહલી આઈપીએલ ટુર્નામેન્ટના ઇતિહાસમાં 14,000 રન પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, રૂપિયા 2 નો ધરખમ વધારો. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, સોના ચાંદી પરની આયાત જકાત વધારીને 15% કરાઈ. ફૂલછા પ્રથમ પાને લખે છે, ઇંધણ બચત અભિયાન સ્પીડમાં વીઆઈપી કલ્ચરને બ્રેક. 72 માંથી 49 આઈએએસની ઉંમર 40 થી ઓછી, 12 કમિશનર, 9 એમડી ડાયરેક્ટર, 10 ડીડીઓ યુવા. આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. સંદેશ લખે છે, સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસે બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર. હવે સાંભળીએ હમ હૈ રાહી પ્યાર કે કાર્યક્રમનો શેષ ભાગ.

0: रोटी कपड़ा और मकान फिल्म का गीत लता मंगेशकर, मुकेश के और साथियों की आवाज़ों में आपने अभी सुना। संतोष आनंद ने इस गीत को लिखा था और लक्ष्मीकांत प्यारेलाल ने धुन बनाई थी। इसी गीत के साथ ही आज का हम हेरा ही प्यार के कार्यक्रम समाप्त करने की दीजिए इजाज़त। सविता सिंह को नमस्कार।
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। શ્રોતા મિત્રો, સવારના 8 થવા આવ્યા છે। થોડી જ વારમાં સાંભળીએ સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્ર પરથી।

0: 96.7 FM પર આ છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
1: પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: પવાર.
1: નમસ્કાર, અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના જ કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારીમાં. હું છું તમારો સાથી અનમોલ.
2: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજનો આ દિવસ બેહદ ખાસ છે, કારણ કે આજે આપણે એક એવા વિષયની વાત કરીશું જે માત્ર એક પરિવારની નહીં, એક આખા સમુદાયની કહાની છે. એક એવો સમુદાય જેના મૂળ હજારો વર્ષ જૂના છે, જેની સંસ્કૃતિ આ દેશની માટીમાં ભળેલી છે, અને જે આજે એક મોટી ચેલેન્જ સામે ઉભો છે. શ્રોતાઓ, આજ ભાવનાઓને સમજતા ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે એક સંવેદનશીલ અને ઐતિહાસિક પહેલ કરી, જીઓ પારસી યોજના.
1: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ, આજની સફર શરૂ થાય છે એક એડવોકેસી કેમ્પથી. શ્રોતાઓ, અમે પહોંચ્યા છીએ મુંબઈના એક પારસી કોલોની હોલમાં, જ્યાં આજે જીઓ પારસી યોજના અંતર્ગત એક વિશેષ એડવોકેસી કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. અહીં પારસી સમુદાયના દંપતી, વડીલો, યુવાનો બધા એકત્રિત થયા છે. માહોલમાં એક કંઈક વિચિત્ર જ બેચેની છે, અને સાથે એક ઉમેદ પણ.
2: આ કેમ્પમાં આજે હાજર છે ફર્ટિલિટી વિશેષજ્ઞ ડોક્ટર અદિતિ વાકિલ, મનોવૈજ્ઞાનિક પરામર્શદાતા ફરીદા મિસ્ત્રી અને જીઓ પારસી પરિયોજનાની કોઓર્ડિનેટર નીલોફર ઈરાની. ચાલો સાંભળીએ આ કેમ્પની જીવંત ઝલક.
3: નમસ્કાર,

0: આજના આ વિશેષ એડવોકેસી કેમ્પમાં આપ સૌનું સ્વાગત છે. આ કેમ્પ એટલા માટે નથી બન્યો કે અમે આંકડા ગણાવીએ, હા બન્યો છે એટલા માટે કે જે સવાલો તમારા મનમાં વર્ષોથી દબાયેલા છે તે આજે અહીં બોલી શકે. ડોક્ટર અદિતિજી, પહેલો સવાલ આપને, આ યોજનામાં વાસ્તવમાં શું શું મળે છે?
1: જુઓ, જીઓ પારસી યોજનામાં સૌથી પહેલા આવે છે ફર્ટિલિટી તપાસ, એટલે કે એ સમજવું કે દંપતીને કેવા પ્રકારની સહાયતા જોઈએ. પછી IUI અને IVF જેવા ઉપચાર, હાર્મોનલ થેરેપી, થાઇરોઇડ અને અન્ય સંબંધિત સમસ્યાઓનો ઇલાજ.
0: ઓકે.
1: આ ઉપરાંત પ્રસૂતિ પૂર્વેની સંભાળ, ડિલિવરી અને જન્મ પછીની સંભાળ, આ બધું 8 લાખ રૂપિયા સુધીની સહાયતામાં સામેલ છે.
0: અચ્છા, અને જેની આવક ઓછી છે તેમના માટે?
1: હા, જે દંપતીઓની વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. 15 થી 25 લાખ વાળા માટે 75% અને 25 લાખ થી વધુ માટે 50%. એટલે કે કોઈ પણ દંપતી માત્ર એટલા માટે ઈલાજ થી વંચિત ન રહે કારણ કે તેમની પાસે પૈસા નથી.
0: ઓકે.
2: ડોક્ટર સાહેબા, મારી ઉંમર 42 વર્ષ છે, શું હવે મોડું થઈ ગયું?
1: અરે ના, બિલકુલ નહીં. ઉંમર એક પડકાર છે, દિવાલ નથી. આ યોજના હેઠળ અમે 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓનો પણ સફળ ઉપચાર કર્યો છે. વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે. જરૂર છે તો બસ સાચા સમય આગળ આવવાની.
0: ફરીદાજી, મારી પત્ની કેટલી વાર ઈલાજ પછી માનસિક રીતે તૂટી ગઈ છે, તે હવે કોશિશ જ કરવા નથી માંગતી.
3: આ વાત તમે અહીં કહી એ પોતાનામાં બહુ મોટું પગલું છે. જુઓ, આ યાત્રામાં શરીર કરતા વધુ મન થાકે છે, એટલા માટે આ યોજનામાં મનોવૈજ્ઞાનિક પરામર્શને એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું શારીરિક ઉપચારને. અમે દંપતીઓને સાથે દરેક ડગલે હોઈએ છીએ, માત્ર ક્લિનિકમાં નહીં પરંતુ તેમના મનના એ અંધારા રૂમમાં પણ, જ્યાં એકલતા હોય છે.
4: અને હું જણાવવા માંગીશ કે અરજીની પ્રક્રિયા બેહદ સરળ છે. જીઓ પારસી પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રારંભિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ તમારો હાથ પકડીને દરેક ડગલે સાથે ચાલે છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: તો સાંભળ્યું તમે, આ કેમ્પ માત્ર જાણકારી આપવાની જગ્યા નથી, આ એ જગ્યા છે જ્યાં વર્ષોનું દર્દ શબ્દ બને છે, જ્યાં એકલતા ભીડમાં બદલાય છે અને જ્યાં એ અહેસાસ થાય છે કે આપણે એકલા નથી.
6: પારસી સમુદાય ભારતની કુલ વસ્તીના માત્ર 0.0005% છે, પરંતુ શ્રોતાઓ, આજે આ જ અણમોલ સમુદાયની ઘટતી વસ્તી એક એવી ચેલેન્જ છે જે ચિંતામાં મૂકે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે 2050 સુધીમાં પારસી વસ્તી ઘટીને માત્ર 20,000 રહી જશે.
2: અને આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ છે મોડેથી લગ્ન કરવા અથવા લગ્ન ન કરવા. આ ચેલેન્જ જેટલી મોટી છે એટલી જ મોટી તેની જવાબદારી પણ છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા સંચાલિત જીઓ પારસી યોજના માત્ર ઈલાજ નથી આપતી પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવીને આ આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે.
6: આજે તેને બચાવવા માટે દરેક ગલીમાં, દરેક ઘરમાં જાગૃતિની એક જ્યોત જલી રહી છે. બરાબર એવી જ રીતે જેમ દાદી પોતાની પૌત્રી નાઝનીનને સમજાવી રહ્યા હતા, એ દીવો જે સદીઓથી જલતો આવ્યો છે તેને બુઝાવવા ન દેવાની જવાબદારી આજે દરેક પારસી ઘરે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. તો ચાલો સાંભળીએ.
3: દાદી, આજે વાંચ્યું આપણી વસ્તી 1,14,000 થી ઘટીને 50,000 રહી ગઈ. આપણે આટલા ઓછા થઈ ગયા?
7: હા બેટા, મને યાદ છે જ્યારે આ કોલોનીમાં 40 પરિવાર હતા. આજે ગણતરી કરો તો
3: કેમ, આપણા સમુદાયમાં તો આટલા ભણેલા ગણેલા લોકો છે, આટલી સમજદારી છે, છતાં પણ
7: ભણતર, કરિયર, આઝાદી, આ ચક્કરમાં બાળકો લગ્ન ભૂલી ગયા, ઘર વસાવવાનું ભૂલી ગયા અને જે લગ્ન કરે પણ છે એ પણ મોડેથી.
8: નાઝનીન, આજે જીઓ પારસી યોજનાના કેમ્પમાં ગયા હતા, ત્યાં જે ડોક્ટરે જણાવ્યું તે સાંભળીને મન ભરાઈ આવ્યું.
7: અચ્છા, એવું તો શું કહ્યું?
4: દાદીમા, તેમણે કહ્યું આપણો સમુદાય આ દેશ માટે કેટલો જરૂરી છે. ટાટા, હુમી ભાભા, સેમ માણેકશા જેવી વિભૂતિઓ આપનારો આ સમુદાય દેશની ધરોહર છે અને જો આ સમુદાય જ નહીં રહે તો આ વિરાસત કોણ આગળ લઈ જશે?
8: એટલા માટે જ જીઓ પારસી યોજના બનાવવામાં આવી છે જે

0: દંપતીઓને બાળક થવામાં પરેશાની છે તેમના માટે પૂરી મદદ છે. ઈલાજ, આર્થિક સહાયતા, કાઉન્સેલિંગ, બધું.
1: હા દાદીમા, અને સાથે જ આપણા સમુદાયના લોકોને જાગૃત પણ કરે છે. હું છેલ્લા 3 વર્ષથી માત્ર કરિયરમાં ડૂબેલી રહી, એવું વિચાર્યું જ નહીં કે મારી પણ એક જવાબદારી છે પોતાના સમુદાય પ્રત્યે.
2: શિરીન, કાલે હું પણ જઈશ અને મારી સહેલીઓને પણ લઈ જઈશ. બસ આજ સાંભળવું હતું મારે બેટા.
3: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
4: શ્રોતાઓ, આ હતી એક દાદીની ઉમેદોની કહાની, એક કાલ્પનિક કહાની જેની ભાવનાઓ હજારો અસલી ઘરોમાંથી લેવામાં આવી છે. એ ઘર જે ક્યારેક સુના હતા અને આજે કિલકારીઓથી ભરેલા છે.
5: જીઓ પારસી યોજનાએ 200 થી વધુ બાળકોને આ દુનિયામાં લાવ્યા છે. મુંબઈ, પુણે, સુરત, નવસારી અને નાગપુરમાં ન જાણે કેટલાય આંગણ રોશન થયા છે અને આ સફર હજી અટકી નથી.
4: જો તમારા મનમાં પણ કોઈ સવાલ છે, કોઈ ઉમેદ છે જે દબાયેલી છે, તો આજે જ પારસી પરિયોજનાનો સંપર્ક કરો. એડવોકેસી કેમ્પમાં જાઓ, ડોક્ટરને મળો, કાઉન્સેલર સાથે વાત કરો, કારણ કે
5: દરેક સવાલનો જવાબ છે, દરેક દર્દની દવા છે અને દરેક સુના આંગણ માટે એક કિલકારી રાહ જોઈ રહી છે. તો આ હતો કાર્યક્રમ
6: મદદ અમારી મંઝિલ તમારી. નમસ્કાર.

શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8:35 સાંભળશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. આજ કે ફનકાર 9:30. 10:02 સાંભળશો ગુજરાતી ગીત. મસ્તી ભર્યા ગીતોનો આપનો મનપસંદ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ પ્રસ્તુત કરીશું 10:30. 11:02 કાર્યક્રમ દિલ સે.

અગિયાર વાગીને 30 મિનિટે આપ સાંભળશો રૂબી હોસ્પિટલ દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ. જૂના હિન્દી ફિલ્મો આપ માણી શકશો 11:35 કાર્યક્રમ તરન્નુમમાં, 12:05 યાદો કી મહેફિલ, 1:30 સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર, 2:00 ત્રિવેણી. ગુજરાતી સુગમ સંગીત આપ સાંભળી શકશો 2:35 3:00 આપનો મનપસંદ કાર્યક્રમ સખી સહેલી, 4:00 પિટારા જેમાં આજે સાંભળશો આજ કે મહેમાન, 5:00 હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ,

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી શકશો. સુરીલી સાંજ 5:30 હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર પ્રસારિત કરીશું 6:00. 7:00 અને 7:20 સાંભળશો જય માલા. 8:00 હવા મહલ.

કાર્યક્રમની રૂપરેખા સાથે નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક પ્રસારિત કરીશું 8:15. રાત્રિના 9 વાગે આપ સાંભળશો થીમ પર આધારિત કાર્યક્રમ આપકે લીએ.

9:30 ફિલ્મ સંગીત, 10:00 છાયા ગીત, 10:30 ઢલતી જાહેરાત,

0: आप सुन रहे हैं चित्रलोक कार्यक्रम। चित्रलोक कार्यक्रम आप सुन रहे हैं देश की सुरीली धड़कन विविध भारती से। इस कार्यक्रम में एक बहुत छोटा सा ब्रेक।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: મનસુખ ભાઈ ક્યાં ચાલ્યા?
4: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા।
3: અરે મનસુખ ભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો।
4: હે, ફોન થી શું થાય?
3: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો, લો થઈ ગયું કામ।
4: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ।
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નો ના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
6: હેલો
7: રાજેશજી, હું પોલીસ સ્ટેશન થી બોલું છું।
6: ફરીથી
7: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ। એકલા, તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો।
6: 10 લાખ આપી દો, બચી જશો।
8: સર, આટલા ક્યાંથી?
6: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
7: 2 લાખ મોકલો, બાકીના પછી।
8: સર, 2 લાખ?
9: શું થયું પપ્પા?
8: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે।
7: અરે,
8: કાપી નાખ્યો।
9: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે।
8: ફ્રોડ?
9: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો। તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો। જો તમે સમજદારી નહીં બતાવો
6: તો પૈસા ગુમાવશો,
10: આરબીઆઈ કહે છે।
9: જાણકાર બનો, સતર્ક રહો।
11: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ વેકેશનમાં બાળકો

0: इमरजेंसी में डॉक्टर नो तात्कालिक संपर्क करो। प्रकृति तो पोतानु स्वरूप बतावशे ज, पण जो साथे मळीने रहीशुं सचेत तो लूना प्रकोप सामे थईशुं सुरक्षित।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: दंगी फिल्म का गीत आप सुन रहे थे, अरिजीत सिंह की आवाज थी, स्वानंद किरकिरे के बोल थे, प्रीतम का संगीत था।
1: सुनिए
2: कहिए
3: सुनिए एक खुशखबरी,
2: कहिए ना,
3: आ गया है मौका सखियों को अपनी बात कहने का। सखियां फोन पर हमसे बताएं अपने दिल की बात और फरमाइश करें अपने पसंदीदा गानों की। सखियों के लिए सखियों द्वारा प्रस्तुत किया जाने वाला आप सबका पसंदीदा कार्यक्रम हेलो सहेली। इस कार्यक्रम की रिकॉर्डिंग होगी प्रत्येक मंगलवार को दिन में 11 बजे से 12 बजे के बीच। हेलो सहेली कार्यक्रम का प्रसारण होगा प्रत्येक शुक्रवार को दिन में 3 बजे से सिर्फ विविध भारती पर। रिकॉर्डिंग के लिए नोट कर लीजिए हमारा टेलीफोन नंबर 02240024662। तो उठाइए अपना टेलीफोन और कहिए हेलो सहेली और बताइए अपने दिल की बात, सुनिए अपनी पसंद के गाने।
0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक। चित्रलोक कार्यक्रम में अब लेते हैं एक छोटा सा ब्रेक।
4: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
5: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
4: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
5: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
4: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
5: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
6: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
7: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
6: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
7: શું વાત કરે છે?
6: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
8: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી
9: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
4: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
5: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
4: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
5: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
4: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
5: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमने आज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણા પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલ થી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
5: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
4: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
5: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે, ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
4: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
5: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: तरन्नुम मलिक मोहित चौहान की आवाज़ों में एक था टाइगर फिल्म का गीत आप सुन रहे थे। मनोज मुंतशिर ने इस गीत को लिखा था। देश की सुरीली धड़कन विविध भारती से इस समय आप सुन रहे हैं चित्रलोक कार्यक्रम। चित्रलोक कार्यक्रम में अब फिर वक्त है कि एक बहुत छोटा सा ब्रेक लिया जाए।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: 6:45 पर आप सुनते हैं संगीत सरिता कार्यक्रम. आज सुनेगा श्रृंखला शाम 6:45 पर. श्रृंखला ऐसी लागी लगन. कलाकार हैं गायक अनूप जलोटा. इस श्रृंखला की तीसरी कड़ी आज. शाम 7:45 पर इंद्रधनुष के अंतर्गत इनसे मिलिए कार्यक्रम आज सुनेंगे. इसके अंतर्गत गिटार वादक अनिकेत गुंदेवार से जयंत पात्रीकर की बातचीत सुनेगा भाग. दूसरा होगा आज. प्रस्तुत करता है तेजश्री कांबले. अब चित्रलोक कार्यक्रम में ये गाना. ये वनवास फिल्म का गाना है. नाना पाटेकर शान और मोंटी शर्मा की ये आवाज़ है.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: लेकर आ रहा है लोक संगीत की भीनी खुशबू और कुछ दिलचस्प बातों का गुलदस्ता. और ये कार्यक्रम होगा एक मुक्ताकाशी रंगमंच पर. 21 मई शाम 6:30 पर लोक संगीत और कुछ दिलचस्प बातों से सजा रंगारंग कार्यक्रम. आयोजन स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने, देवीदास लेन, बोरीवली पश्चिम, मुंबई. प्रवेश बिल्कुल मुफ्त. आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं.

0: बार बार देखो फिल्म का गीत अभी आप सुन रहे थे अमर आशी और साथियों की आवाज़ों में जैस्लीन रॉयल का ये संगीत था। इसी गीत के साथ ही आज का चित्रलोक कार्यक्रम समाप्त करने की दीजिए इजाज़त सविता सिंह को, नमस्कार।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: पर बहती है सुरों की सरिता। घोलती है आपके जीवन में शास्त्रीयता, बारीकियां रागों की, श्रृंगार सुरों का समय बीता, दौर बदले, कायम है संगीत की मधुर पाठशाला।
1: 96.7 FM पर आप सांभळी रह्या छो विविध भारतीની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। શ્રોતા મિત્રો, અત્યારે સવારના 10 થયા છે। આ સમય છે મુખ્ય સમાચારનો।
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 250 અને નિફ્ટીમાં 150 અંકનો ઉછાળો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે। વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ। બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે। ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 60ના મોત। મણિપુરના નોની જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં 1નું મોત, 2 ઇજાગ્રસ્ત। સરકારે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈના નિદેશક પ્રવીણ સુદનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવ્યો। આસામ સરકાર આ મહિનાની 26મી તારીખે રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી વિધેયક રજૂ કરશે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસની શિખર બેઠકમાં ભાગ લેવા ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા। કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી। ઈંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે। રાજ્ય પોલીસ વડાના મહત્વના આદેશ, બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના। કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત। રાજ્ય સરકારના પેન્શનરોની સુખાકારી માટે સરકાર પેન્શનરને દ્વાર સુવિધા શરૂ કરવામાં આવી। તાપી જિલ્લા વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત દરોડા પાડી વન્ય પ્રાણી અંગોની તસ્કરીનું નેટવર્ક ઝડપી પાડ્યું। ટોકરવા ગામના પાસેથી વાઘનું ચામડું અને 1 નખ કબજે કરવામાં આવ્યો। વધુ તપાસ કરતાં દીપડાના 11 નખ મળી આવ્યા। સોનગઢ, સુરત અને મહારાષ્ટ્રના અકલકુવાના 6 આરોપી ઝડપાયા। અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું। હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
1: આજે સાંભળીએ કેટલાક ગુજરાતી ફિલ્મ ગીત। કાર્યક્રમના આરંભે સાંભળીએ અલકા યાજ્ઞિક અને સાથીઓના સ્વરમાં અલબેલી નાર ફિલ્મનું આ ગીત।

0: મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકરના સ્વરમાં ભાદર તારા વહેતા પાણી, આ ફિલ્મનું ગીત આપે હમણાં જ સાંભળ્યું. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોના કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ફિલ્મ ગીત વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज रात 9:30 पर सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: હવે સાંભળીએ ભૂપિંદરના સ્વરમાં ભવની ભવાઈ ફિલ્મનું આ ગીત.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઇલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: હવે સાંભળી આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં ચુંદડીનો રંગ ફિલ્મનું આ ગીત.

0: આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો, જેમાં આજે આપ સાંભળી રહ્યા હતા કેટલાક ગુજરાતી ફિલ્મી ગીત. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને, આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આજે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ મસ્તીભર્યા ગીતોનો આપનો મનપસંદ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ ડીજે લોઇડ અને ડિસ્ક્રિટના સ્વરમાં આયશા ફિલ્મનું આ ગીત.

હવે સાંભળીએ ચાર દિન કી ચાંદની. આ ફિલ્મનું ગીત અનાયા અને જસપ્રીત જસના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
3: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
3: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
5: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો મસ્તીભર્યા ગીતોનો આપનો મનપસંદ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ હેમા સરદેસાઈ, લલિત સેન અને સાથીઓના સ્વરમાં સલાખે ફિલ્મનું આ ગીત.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: કાર્યક્રમના અંતમાં સાંભળીએ બાદશાહ અને બેની દયાલના સ્વરમાં કપૂર એન્ડ સન્સ ફિલ્મનું આ ગીત.

0: આ સાથે જ મસ્તીભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સવારના 11 થવા આવ્યા છે. થોડી જ વારમાં સાંભળીએ મુખ્ય સમાચાર.
1: અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ, સેન્સેક્સ 250 અને નિફ્ટીમાં 110 અંકોનો ઉછાળો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન સાથે મુલાકાત કરી અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. ભારતની ખોવાયેલી સાંસ્કૃતિક વિરાસતના પુનરાગમનની ઉજવણી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નેશનલ મ્યુઝિયમ ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ શ્રીલંકા સરકારના મહિલા અને બાળ બાબતોના મંત્રી સરોજા સાવિત્રી પોલરાજ અને શ્રીલંકાના મહિલા સાંસદોના કોક્સ સાથે મુલાકાત કરી. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો. ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, 4ના મોત, 10 લોકો ઘાયલ. ટેન્કરનું ટાયર ફાટતા ખાનગી ટ્રાવેલ્સ સાથે અથડાતા અકસ્માત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાના કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી. સરકારે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈના નિદેશક પ્રવીણ સુદનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય બાબતો અને સહકાર મંત્રી રોનાલ્ડો લામોલા સાથે વાતચીત કરી. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને ટ્રમ્પની આજે બેઇજિંગમાં મુલાકાત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

દોસ્તો નમસ્કાર. આજનો દિલ સે કાર્યક્રમ સૂરજ ઉપર. સૂરજનો પ્રકોપ અત્યારે કંઈક વધારે જ છે. તમને પણ અનુભવ થતો હશે ને મને પણ અનુભવ થઈ રહ્યો છે. તો સાંભળીએ આજે આ કાર્યક્રમમાં સૂરજ ઉપર કેટલાક ગીતો. પણ હા દોસ્તો, તમને એટલું જરૂર કહું કે ના તો સૂરજ વિના દિવસ ઉગે છે અને ના તો એના સંધ્યાકાળ થયા પછી રાત પડે છે. ના તો દિવસ, ના રાત, ના જીવન.

सवेरे का सूरज तुम्हारे लिए है, एक बार मुस्कुरा दो। आ फिल्मनो ગીત કિશોર કુમારના સ્વરમાં આપે સાંભળ્યું, શબ્દો હતા હિન્દી વર્ના અને સંગીત આપ્યું હતું ઓપી નૈયરે। તારું આજ રોજ આથમવું અને બીજા દિવસે ઉગવું એ જ નવી શરૂઆત છે। કોઈ પણ પ્રકારના સંઘર્ષ જીવનમાં આવતા જતા હોય, પણ હા દોસ્તો, નવી સવાર ચોક્કસ આવે છે। સાંભળીએ કાર્યક્રમનું આ ગીત સોનુ નિગમ અને શ્વેતા પંડિતના સ્વરમાં, ફિલ્મ જેમ્સ, ગીત અને સંગીત છે નીતિન રાયકવરનું।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: અલકા યાજ્ઞિક અને સોનુ નિગમનો યુગલ સ્વર ફિલ્મ કભી ખુશી કભી ગમ.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: દોસ્તો, ક્યારે સમુદ્રના કિનારે કે નદીના કિનારે એકદમ આગળ ઊભા રહીને નીચે સૂરજ ડૂબતો હોય ને જોયો છે? ત્યારે હું મન થાય કે ગયો ડૂબી સમંદરમાં સૂરજ, બસ એ જ કારણથી વસુધાને હવે એના કિરણોનો ભાર લાગે છે. વાહ દોસ્તો, શબ્દોની પણ શું કમાલ છે ને. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ. જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી. ગાયક કલાકાર મુકેશ, ગીતના શબ્દો મજરૂ સુલતાનપુરીના, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: દોસ્તો, સૂરજના ગુણગાન ગાતા જ રહીશું, કારણ કે આ પૃથ્વી, આ સત્ય, કુદરતનું સત્ય હંમેશા રહેશે, આપણે હોઈએ કે ના હોઈએ, પણ સૂરજ આકાશમાં હંમેશા ચમકતો રહેશે. આજનો દિલસે કાર્યક્રમ આપે સાંભળી રહેતા સૂરજ પર વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. દોસ્તો, હવે રૂબી હોસ્પિટલનો પ્રાયોજિત કાર્યક્રમ સાંભળીએ.
1: इस कार्यक्रम में विशेषज्ञों द्वारा व्यक्त किए गए विचार उनके निजी है. रेडियो चैनल और विज्ञापन एजेंसी का इनसे सहमत होना अनिवार्य नहीं है. इस कार्यक्रम के प्रायोजक हैं रूबी हॉल क्लिनिक पुणे.
2: नमस्कार, रूबी हॉल क्लिनिक पुणे प्रस्तुत इनोवेटिव AI बेस्ड ट्रीटमेंट फॉर प्रोस्टेट कैंसर आ कार्यक्रम में आप सर्वनु स्वागत छे. मित्रों, आज आपणे वात करशुं एक एवी टेक्निक नी જે મેડિકલ સાયન્સની દુનિયામાં બદલાવ લાવી રહી છે, ફોકલ વન, ધી ઓનલી ફૂલ્લી રોબોટિક એન્ડ ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ હાઇફો સિસ્ટમ. મિત્રો, જ્યારે પણ આપણે કેન્સર અને સર્જરી જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે મનમાં એક ડર બેસી જાય છે, પણ આજે રૂબી હોલ ક્લિનિક પુનામાં આવેલી આ નવી રોબોટિક ટેકનિક એણે આ ડરને એક વિશ્વાસમાં બદલી નાખ્યો છે, અને ભારતીય ઉપખંડમાં પહેલી વાર આ ટેકનિક પુનામાં, એ પણ રૂબી હોલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડિરેક્ટર ઓફ રોબોટિક સર્જરી અને ડિરેક્ટર ઓફ કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક હાઇફોથેરેપી ડોક્ટર હિમેશ ગાંધી. ડોક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે.
3: નમસ્કાર.
2: ડોક્ટર, અમને પ્લીઝ જણાવો કે પ્રોસ્ટેટ કેન્સરના જે અલગ અલગ સ્ટેજીસ છે એ શું હોય છે અને સ્ટેજીસના પ્રમાણેની ટ્રીટમેન્ટ કઈ કઈ છે?
3: સો પ્રોસ્ટેટ કેન્સરનું એકવાર ડાયગ્નોસિસ થાય પછી એનું સ્ટેજિંગ કરવામાં આવે છે. તો આમ પ્રોસ્ટેટ કેન્સરના 4 સ્ટેજ હોય છે, સ્ટેજ 1, 2, 3 અને 4. સ્ટેજ 1 એટલે એક પાર્ટ પ્રોસ્ટેટનો ઇન્વોલ્વ છે કેન્સરથી, સ્ટેજ 2 એટલે બંને સાઇડનો લોબ્સ પ્રોસ્ટેટના કેન્સરથી ઇન્વોલ્વ છે, સ્ટેજ 3 એટલે પ્રોસ્ટેટની સાથે એક ગ્રંથિ હોય છે સમાઇનલ વસાઇકલ, ત્યાં સુધીની ઇન્વોલ્વમેન્ટ ચાલ્યું જાય છે, અને સ્ટેજ 4 એટલે શું કે કેન્સર પ્રોસ્ટેટથી બહાર આવી ગયું છે, બ્લેડરને સંડાસના રસ્તા જેને રેક્ટમ કહેવાય અને આજુબાજુના સ્ટ્રક્ચર જેને પેલ્વિક મસલ્સ કહેવાય તેને પણ ઇન્વોલ્વ કરી ચૂક્યું છે, પ્લસ લિમ્ફ નોડમાં સ્પ્રેડ થઈ ચૂક્યું છે, અને જે પ્રોસ્ટેટ કેન્સરનું કોમન રૂટ ઓફ સ્પ્રેડ કહીએ જે બોન્સ છે, સ્પાઇન છે, લંગ, લીવર છે, ત્યાં પણ ઓલરેડી સ્પ્રેડ થઈ ચૂક્યું છે. સ્ટેજ જ્યારે આપણે ક્યોરની વાત કરીએ, એક નવી પદ્ધતિ આવી છે જેને કહીએ છે રોબોટિક હાઇફુ, એ મશીનનું નામ છે ફોકલ વન, જેનાથી અલ્ટ્રાસાઉન્ડ રેઝ યુઝ કરીને આપણે કેન્સર ક્યોર કરી શકીએ છીએ. આ પદ્ધતિ માત્ર સ્ટેજ 1 અને 2 જે અર્લી પ્રોસ્ટેટ કેન્સર કહેવાય છે તેમાં જ ઉપયોગ થઈ શકે છે. બાકી થોડા એડવાન્સ સ્ટેજીસ હોય જેમાં થોડું એગ્રેસિવ ડિઝીઝ હોય તો રોબોટિક સર્જરી કાં તો રેડિયેશન વાપરી શકાય.
2: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ AI બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરજો. ડોક્ટર, જૂના જે પ્રોસ્ટેટ કેન્સર માટેની સર્જરી હતી કે જે મેથડ્સ હતી એનાથી ફોકલ વન કઈ રીતે અલગ છે?
3: સો જ્યારે આપણે હાઇફુની વાત કરીએ તો રોબોટિક સર્જરી અને રેડિયેશનથી એ રીતે અલગ છે કે અહીંયા અલ્ટ્રાસાઉન્ડ એનર્જી યુઝ કરવામાં આવે તો પેશન્ટને કોઈ પણ રેડિયેશન લાગતું નથી. બીજી જે સર્જરી અને રેડિયેશનની સાઇડ ઇફેક્ટ છે જેમાં યુરિનરી કંટ્રોલ લોસ લોંગ ટર્મમાં થઈ શકે છે અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે છે, એ બંને કોમ્પ્લિકેશન્સ હાઇફુમાં થતા નથી. 50 મિનિટમાં આપણે પ્રોસ્ટેટને ટ્રીટ કરી શકીએ છીએ. પેશન્ટની પાસે એમનું MRI હોય છે, એ MRI અમે હાઇફુના મશીનમાં નાખીએ છીએ અને રિયલ ટાઈમ અલ્ટ્રાસાઉન્ડથી એ MRI ઇમેજ અને અલ્ટ્રાસાઉન્ડને ફ્યુઝ કરીએ છીએ અને એક્ઝેક્ટ લોકેશન જેને આપણે પ્રિસિઝન કહીએ તેનાથી આપણે પેશન્ટનું કેન્સર આઇડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને એ જ એરિયાને હાઇફુથી આપણે ટ્રીટ કરી શકીએ છીએ. રોબોટિક સર્જરી અને રેડિયેશનમાં આવી ફેસિલિટી આપણને મળતી નથી, એટલે આખું આખું પ્રોસ્ટેટ જ કાઢી નાખવું પડે છે, એટલે એના સંબંધી જે પણ સાઇડ ઇફેક્ટ હોય છે તે આ હાઇફુમાં આપણને મળતી નથી. એના કારણે પેશન્ટનું ડાઉન ટાઈમ બહુ ઓછું રહે છે, પેશન્ટ બીજા જ દિવસે ઘર જઈ શકે છે અને નોર્મલ પોતાનું કામ કરી શકે છે.
2: ડોક્ટર, આજના એપિસોડમાં આપ શ્રોતાઓને તમારા તરફથી શું ટિપ્સ આપશો?
3: સો જ્યારે પણ પ્રોસ્ટેટ કેન્સરનું ડાયગ્નોસિસ થાય છે તો એના માટે સ્ટેજ કરવું બહુ જરૂરી છે અને સ્ટેજિંગના બેઝિસ પર એક એક્સપિરિયન્સ યુરો ઓન્કોલોજીસ્ટ પાસે જઈને એનું પ્રોપર મેનેજમેન્ટ પ્લાન રેડી કરવું બહુ જરૂરી છે.
2: ખૂબ જ સરસ સર. શ્રોત,

0: તાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડૉક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600993595, 8600993595. જરૂર સંપર્ક કરજો. શ્રોતાઓ, ફરી મળીશું આપણા આવનારા એપિસોડમાં રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં. ધન્યવાદ ડોક્ટર હિમેશ ગાંધી.
1: ધન્યવાદ.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ રૂબી હોલ ક્લિનિક પુણે.
3: શ્રોતા મિત્રો, રૂબી હોસ્પિટલનો પ્રાયોજિત કાર્યક્રમ આપે સાંભળ્યો. આ છે વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

હવે જૂના ગીતોની મજા તરન્નુમમાં સાંભળીએ. દોસ્તો, આકાશવાણી તમે કેટલા વર્ષોથી સાંભળી રહ્યા છો ને, ગમે તે કામ કરતા હો, સાયકલ ચલાવતા હોય, સ્કૂટર ચલાવતા હોય, કાર ચલાવતા હોય, કંઈ પણ કાર્ય કરતા હો, ખેતીવાડી કરતા હો, તો પણ તમે આ કોઈના કોઈ કાર્યક્રમ તમને ગમતા સાંભળી જ શકો છો. 90 વર્ષોનો હમસફર આકાશવાણી. બ્લેક એન્ડ વ્હાઈટનો એક જમાનો હતો, હે ને દોસ્તો, જ્યારે ટેકનોલોજીનો કોઈ ખાસ વિકાસ જ નહોતો. ઓલ ઇન્ડિયા રેડિયો અને આકાશવાણી અર્થાત આકાશમાંથી અવાજ અથવા ઓરેકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસાર ભારતીના બે વિભાગોમાંની આ એક રાષ્ટ્રવ્યાપી પ્રસારણ ક્ષેત્ર, જેના દ્વારા સામાજિક આર્થિક વિવિધતા અને અનેક વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનો રસથાળ આકાશવાણી 90 વર્ષથી આપને પીરસતું આવ્યું છે. આપણા ભારત દેશમાં દોસ્તો, રેડિયોની શરૂઆત મદ્રાસ રેડિયો ક્લબ 1924માં થઈ હતી. રેડિયો એ પહેલોમાંની એક મદ્રાસ પ્રેસિડેન્સી રેડિયો ક્લબની 40 વોટ ટ્રાન્સમીટરથી શરૂ થઈ હતી. સાંભળે તરમનમ ફિલ્મનું આ પ્રથમ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મનું નામ છે કાલાબાજાર, શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત સચિન દેવ બર્મનનું.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: મિત્રો, જ્યારે તમારી પાસે કોઈ ક્રિએટિવિટી હોય, તમારામાં કોઈક સરસ આવડત હોય, તમે એને બહુ જ સરસ રીતે આગળ વધારવા માંગતા હોય, એટલે કે વ્યવસાય રૂપે, એ ક્રિએટિવિટીને જ્યારે તમે તેના વ્યવસાય તરીકે સ્વીકારો અને એની ઓળખ જનસમુદાય સુધી પહોંચાડવી હોય, તો આકાશવાણી વિવિધ ભારતીની આ વિજ્ઞાપન પ્રસારણ સેવા એક સશક્ત માધ્યમ છે, જેની શરૂઆત મિત્રો 1 નવેમ્બર 1967 વર્ષે વિવિધ ભારતી સેવા પર આધિકારિક રૂપથી વ્યવસાયિક જાહેરાતોની એટલે કે કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ્સની શરૂઆત થઈ હતી. આ પહેલનો મુખ્ય હેતુ આવકના નવા સ્ત્રોતો ઉત્પન્ન કરવાનો અને રેડિયો સિલોન જેવા સ્પર્ધકોમાંની તેની વાણિજ્યિક પકડ મજબૂત કરવાનો હતો. શરૂઆતમાં આ સેવા મુંબઈ, પુણે, નાગપુર એ કેન્દ્રોથી શરૂ કરવામાં આવી હતી, જે ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ. આના કારણે વિદ્યા ભારતીને એક અસરકારક વાણિજ્યિક પ્રસારણ સેવા તરીકેનો સ્થાપિત કરવામાં આવી દોસ્તો, જેના કારણે વ્યવસાયોને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે એક નવું પ્લેટફોર્મ મળી ગયું. સાથોસાથ આકાશવાણીને આર્થિક રીતે મજબૂત બનવાનો માર્ગ પણ મોકળો થઈ ગયો. વેલ, કાર્યક્રમનું આ ગીત સાંભળીએ દેવી ફિલ્મનું, મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં. ગીતના શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: દોસ્તો, મહેર ઘરાનાના હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર અલી અકબર ખાં, જે સરોદ વગાડવામાં તેમની કુશળતા માટે જાણીતા હતા, તેમના પિતા અલાઉદ્દીન ખાન દ્વારા શાસ્ત્રીય સંગીતકાર અને વાદ્યવાદક તરીકે તાલીમ પામેલા. તેમણે અસંખ્ય શાસ્ત્રીય રાગો અને ફિલ્મી સંગીત પણ રચ્યું. 1956 કલકત્તામાં એક સંગીત શાળા અને 1967 અલી અકબર કોલેજ ઓફ મ્યુઝિકની સ્થાપના તેમણે કરી, જે તેમની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને હવે તે સાન રાફેલ કેલિફોર્નિયામાં સ્થિત છે, જેની શાખા સ્વિટ્ઝર્લેન્ડના બેસલમાં છે. અલી અકબર ખાનને ઉસ્તાદની ઉપાધિ છે દોસ્તો, જેમના સરોદ માત્ર રાગ વગાડતા જ ન હતા, તે તેમને શ્વાસ લેતા હતા. 90 વર્ષોની આકાશવાણીની આ સફરમાં ઉસ્તાદ અલી અકબર ખાન આકાશવાણીના આર્કાઇવ્સમાં અમર છે. હો દોસ્તો, તો તેમણે જ એટલે કે શંકર જયકિશનના સંગીત સાથે તેમણે સીમા ફિલ્મ, જે 1955 બની હતી, તેમાં સરોદ વગાડ્યું હતું. સાંભળીએ ગીત. ગીતના શબ્દો ગુલઝારના છે, સંગીત શંકર જયકિશનનું. ગાયક કલાકારો મોહમ્મદ રફી અને શારદા, ફિલ્મ સીમા.

જબ યે દિલ ઉદાસ હોતા હૈ દોસ્તો, કંઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારના વિચારો જ્યારે મગજમાં ચાલતા હોય ને ત્યારે સાયકલ રોકાતી નથી, હે ને? વેલ, ભારતીય સિનેમાના પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને પટકથા લેખક કે અમરનાથની આજે પુણ્યતિથિ છે. એમની જન્મ તારીખ 1 ડિસેમ્બર 1914 અને 14 મે 1983ના રોજ જીવનની સફર પૂરી થઈ ગઈ. કે અમરનાથે હિન્દી સિનેમાને અનેક યાદગાર ફિલ્મો આપી. દોસ્તો, તેઓ સશક્ત નિર્દેશક અને રચનાત્મક દ્રષ્ટિ માટે વિશેષ રૂપથી જાણીતા. બોલિવૂડમાં તેમનું યોગદાન અવિસ્મરણીય. તેમનો જન્મ પંજાબ પ્રાંતના મિયાવાલીમાં થયો હતો, જે હાલમાં અત્યારે પાકિસ્તાનમાં છે. તેમણે તેમના કેરિયરની શરૂઆત કોલકાતામાં એક અભિનેતાના રૂપમાં કરી હતી, પણ પછીથી એમણે રસ્તો વાળી લીધો નિર્દેશક તરીકેની સફરમાં. કે અમરનાથની એક્શન, થ્રિલર અને સામાજિક સંદેશવાળી ફિલ્મો બનાવવામાં તેઓ માહિર હતા, તેથી જ તેમને એક્શન ફિલ્મોના માસ્ટર માનવામાં આવતા. દોસ્તો, ફિલ્મ મિર્ઝા સાહિબાન, જે 1947ની બની હતી, એ સફળતાના કારણે તે સમયના સૌથી મોટા સફળ નિર્દેશકોમાંની કતારમાં આવી ગયા. તેમણે તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ કે અમરનાથ પ્રોડક્શનની સ્થાપના કરી અને પૂર્ણરૂપથી ઘણી હિટ ફિલ્મો બનાવી. તેમની પ્રસિદ્ધ થયેલી ફિલ્મોમાં ડોલી 1947ની, કાજળ 1948ની, પારસ 1949માં, પરદેશ 1950, નાજનીન 1951માં, દિલેનાદાન 1953માં, કુંદન 1955માં અને ક્ષમા 1961ની ઘણી આ બધી ફિલ્મો હતી. કાર્યક્રમનું અંતિમ ગીત મોહમ્મદ રફી અને ગીતા દત્તના સ્વરમાં સાંભળીએ. દોસ્તો, ફિલ્મ 12 o'clock. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર ઓપી નૈયર.

0: कभी ना मैं हूँ मैडम मरीना।
1: दोस्तों हमणां ज मैं के अमरनाथनी अपने वात करीने तो પારસનું 1949નું બનેલું એક ગીત એમનું હાથ લગભગ થયું છે. સાંભળ્યું મોહમ્મદ રફીના સ્વરમાં પારસ ફિલ્મનું આ ગીત. શબ્દ છે શકીલ બાદાયુને, નાને સંગીત આપ્યું છે ગુલામ મોહમ્મદે.

પારસ ફિલ્મના ગીત સાથે તરન્નુમ કાર્યક્રમ અહીંયા પૂરો થયો દોસ્તો. આ છે વિવિધ ભારતી 96.7 FM, વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય બપોરનું 12 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં મુખ્ય સમાચાર સાંભળીએ.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ, સેન્સેક્સ 780થી વધુ અને નિફ્ટીમાં 270થી વધુ અંકોનો ઉછાળો. સીપીઆઈએમના ભૂતપૂર્વ સંસદ સભ્ય સુધાંશુ શીલનું આજે સવારે કોલકાતાની એક ખાનગી

હોસ્પિટલમાં નિધન થયું. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ કથિત નીટ યુજી 2026 પેપર લીક કેસના સંદર્ભમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. રશિયાએ યુક્રેન પર કર્યો ડ્રોન અને મિસાઇલ હુમલો, 14ના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠકને સંબોધિત કરી. ભારત આફ્રિકા શિખર સંમેલન પહેલા એક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને આફ્રિકા સાથે મળીને વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો માટે વધુ સમાવિષ્ટ, મજબૂત અને નવીનતા સંચાલિત ભવિષ્યને આકાર આપી શકે છે. મણિપુરના નોની જિલ્લામાં ગઈકાલે સાંજે બિષ્ણુપુર ખૌપુમ રોડ પર અજાણ્યા ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1 વ્યક્તિનું મોત, જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત આરબ અમીરાત યુએઈની ગુપ્ત મુલાકાત લીધી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 90થી વધુના મોત. મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. ઇન્ડિયન રોડ રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસટી નિગમની ભારતીયોના સંદર્ભે પ્રાથમિક સારવારના વર્ગો કરાશે. ઇંધણ અને સરકારી સંસાધનોની બચત માટે રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા મહત્વના આદેશ. બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના. આજે આઈપીએલ ક્રિકેટ મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સાથે થશે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 વાગીને રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે પછીના કાર્યક્રમોનું વિવરણ સાંભળશો. હમણાં થોડી જ વારમાં 12:05 યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર, 2 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતો, તો 3 સખી સહેલી, 4 પિટારામાં આજ કે મહેમાન.

સાંજે 5 વાગે સરગમ કાર્યક્રમમાં 1990 ઉપરના સમયના કેટલાક ગીતો, 5:30 સુરીલી સાંજ, 6 વાગે સુરીલા સફરમાં હિન્દી રેટ્રો ગીતો, જયમાલા 7 વાગે હવા મહેલ, 8:15 ઝરોખા બાદ ચિત્રલોકમાં નવા ફિલ્મ ગીતો, આપકે લીએ 9 વાગે 9:30 ફિલ્મ સંગીત, તો છાયા ગીત 10 વાગે અને રાત્રે 10:30 ઢલતી જાય રાત.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं?
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિના

0: થી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ

0: કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: कार्यक्रम है यादों की महफिल. बड़ी खूबसूरती से हमने सजाया है ऐसे सुंदर गीतों के साथ में. राजकुमार बड़जात्या के द्वारा बनाई गई फिल्मों के गीतों को हम सुन रहे हैं. अगला गीत हम सुनेंगे पिया का घर फिल्म से, किशोर कुमार की आवाज़ में, आनंद बख्शी के बोल और लक्ष्मीकांत प्यारेलाल के संगीत के साथ.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.

0: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
0: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: कार्यक्रम में हम सुनने वाले हैं एक और बहुत खूबसूरत सा नगमा, जिसे गाया है शान ने और श्रेया घोषाल ने रविंद्र जैन के बोल और उनके ही संगीत के साथ, एक विवाह ऐसा भी, इस फिल्म से.

0: બહુજન હિતાય બહુજન સુખાય. 8 જૂન 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષ થી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.
1: શરૂ હોગા થોડી હી દેર કે બાદ.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવા.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક શરૂ. સીબીઆઈએ કથિત નીટ યુજી પેપર લીક કેસમાં ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે એનડીઆરએફે બે દાયકાના ટૂંકા ગાળામાં દેશના નાગરિકોનો વિશ્વાસ જીત્યો. અમેરિકા અને ચીને હરીફ નહીં પણ ભાગીદાર બનવાના સૂર સાથે ટ્રમ્પ જિનપિંગની બેઠક. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. અને શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 800 અંક ઉછળ્યો. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર તેની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળોનો વડાઓ ભાગ લઈ રહ્યા છે. ભારતની અધ્યક્ષતામાં આ વર્ષની બેઠક સ્થિતિ

0: સ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉ વિકાસ માટે નિર્માણ થીમ પર આધારિત છે. આ થીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માનવતા પ્રથમ અને લોક કેન્દ્રિત દ્રષ્ટિકોણથી પ્રેરિત છે. આ પ્રસંગે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના મૂળમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે તાજેતરના સંઘર્ષોએ સંવાદ અને રાજદ્વારિતાના મહત્વને વધુ પ્રકાશિત કર્યું છે. તેમણે ભાર મૂકતા જણાવ્યું કે જટિલ અને અનિશ્ચિત વિશ્વમાં સમાનતાની સિદ્ધાંતો અને સામાન્ય પરંતુ અલગ જવાબદારીઓને જાળવી રાખીને ચર્ચાઓ ટકાઉ વિકાસ તરફ દિશામાન થવી જોઈએ.
1: हमारी चर्चाओं का उद्देश्य ऐसा सतत विकास सुनिश्चित करना होना चाहिए जो समानता के सिद्धांतों तथा साझी लेकिन अलग अलग जिम्मेदारियों की भावना पर आधारित हो. तकनीकी प्रगति वैश्विक परिदृश्य को बदल रही है. इसका उपयोग सुशासन और समावेशी विकास के लिए प्रभावी रूप से किया जा सकता है. हाल के संघर्षों ने संवाद और कूटनीति के महत्व को और स्पष्ट किया है. आतंकवाद के खिलाफ सहयोग मजबूत करने पर सभी देशों की साझा सहमति है.
0: આ બેઠકમાં બ્રાઝિલ, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાતના વિદેશ રાજ્યમંત્રી અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રી રોનાલ્ડ લામુલા સહિત અન્ય લોકો હાજરી આપી રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. શુક્રવારે અબુધાબીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સંયુક્ત આરબ અમીરાત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાને મળશે ત્યારે ભારત અને યુએઈ તેમની મજબૂત ભાગીદારીને નવી ટોચે પહોંચાડશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના એક વર્ષ પછી થઈ રહી છે, જેમાં તાજેતરમાં આ વર્ષે જાન્યુઆરીમાં યુએઈના રાષ્ટ્રપતિની નવી દિલ્હીની મુલાકાતનો સમાવેશ થાય છે, જે છેલ્લા દાયકામાં શેખ મોહમ્મદની ભારતની 5મી યાત્રા હતી અને યુએઈના રાષ્ટ્રપતિ તરીકે તેમની 3જી સત્તાવાર મુલાકાત હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ કથિત નીટ યુજી 2026 પેપર લીક કેસના સંદર્ભમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ માંગીલાલ બિવાલ, દિનેશ બિવાલ, હરિયાણા નિવાસી યશ યાદવ અને માંગીલાલના પુત્ર વિકાસ તરીકે થઈ છે. ચારેયની ગઈકાલે જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓ જણાવ્યા અનુસાર આરોપી યશ યાદવ અને વિકાસ અગાઉ રાજસ્થાનના સીકર જિલ્લામાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે અભ્યાસ કરતા હતા. સીબીઆઈ હવે કોચિંગ સંસ્થાઓ, વચેટિયાઓ, વિદ્યાર્થીઓ અને આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ વચ્ચેની કડીની તપાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. આજે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એનડીઆરએફના રાષ્ટ્રપતિ ધ્વજ સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે જ્યારે પણ દેશમાં ક્યાંય પણ આપત્તિ આવે છે અથવા કોઈ નિકટવર્તી આપત્તિનો સંકેત આપે છે ત્યારે એનડીઆરએફની હાજરી લોકોને સુરક્ષિત અનુભવ ધકારાવે છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ધ્વજ પુરસ્કાર મેળવવો એ કોઈપણ સશસ્ત્ર દળ માટે ગર્વની વાત છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ આપત્તિઓ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, પંચાયતો, રાજ્ય સંસ્થાઓ, એનસીસી, એનએસએસના અને હજારો આપદા મિત્રના પ્રયાસોની પ્રશંસા કરી છે.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात. ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है. 20 साल के कम अंतराल के अंदर आपदा बचाव के क्षेत्र में भारत को वैश्विक नक्शे पर रखने का काम एनडीएमए और एनडीआरएफ ने किया है.
0: શ્રી શાહે જણાવ્યું હતું કે જ્યારે પણ એનડીઆરએફના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી માટે વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરે છે ત્યારે તેમને હંમેશા લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળે છે. શ્રી શાહે કહ્યું કે એનડીઆરએફના 20 વર્ષ ફક્ત 2 દાયકાની ભવ્ય સિદ્ધિઓનો સમયગાળો નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન દળને તેના પ્રશંસનીય કાર્ય માટે રાષ્ટ્રપતિ તરફથી સન્માન પણ પ્રાપ્ત થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ

0: ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABDને ફોલો કરશો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી. તેમણે રાજ્યની ખેતીની સમસ્યાઓ વિશે કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા. શ્રી ચૌહાણે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, હાઇબ્રિડ ડાંગરના બીજના મુદ્દાની તપાસ કરવા અને રાજ્યમાં સરળ ખરીદી કામગીરી સુનિશ્ચિત કરવા એક વિશેષ સમિતિની રચના કરાશે. દરમિયાન શ્રી માને જણાવ્યું કે પંજાબ સરકાર હવે મકાઈ, કઠોળ, તેલીબિયા, સૂર્યમુખી અને બાજરી દ્વારા પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગે આજે ઈરાનમાં યુદ્ધ અને દ્વિપક્ષીય વ્યાપાર ઘર્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અત્યાર સુધીની સૌથી મોટી ચર્ચા શરૂ કરી છે. ગઈકાલે રાત્રે બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની આજની પહેલી મુલાકાતમાં શી જિનપિંગે કહ્યું કે તેઓ તેમના સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરવા આતુર છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા અને ચીનનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. શી જિનપિંગે કહ્યું, અગાઉ ટ્રમ્પનું ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે 2026 એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ વર્ષ બનશે, જે ચીન અને અમેરિકા સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. રશિયાએ સમગ્ર યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાએ બુધવારે સવારથી મધ્યરાત્રિ બાદ સુધી સતત હુમલા કરીને તબાહી મચાવી દીધી. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા અને 80થી વધુ નાગરિકો ઘાયલ થયા. રાજધાની કીવમાં રશિયાના હુમલાથી એક રહેણાંક ઇમારત ધરાશયી થઈ ગઈ. આ ઇમારતના કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને બચાવવામાં આવ્યા. એક વ્યક્તિનું મોત થયું અને 16 અન્ય ઘાયલ થયા. સરકારે તાત્કાલિક અસરથી સપ્ટેમ્બર 2026 અથવા આગામી આદેશો સુધી વિવિધ પ્રકારની ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ વ્યાપાર મહાનિદેશાલયના સત્તાવાર જાહેરાત મુજબ ખાંડની નિકાસ નીતિમાં સુધારો કરાયો છે. આ પ્રતિબંધ યુરોપિયન યુનિયન, ઇયુ અને અમેરિકાને CXL અને TRQ ક્વોટા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ AAS અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાના શિપમેન્ટ હેઠળ નિકાસ કરવામાં આવતી ખાંડ પર લાગુ પડશે નહીં. નવી જાહેરાત હેઠળ પહેલાથી જ ઉપલબ્ધ જથ્થાને પણ મુક્તિ આપવામાં આવી છે. ભારતીય શેરબજાર હાલમાં 800થી વધુ અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે. ચીનમાં ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત સહિતના મુદ્દાને શેરબજારે હકારાત્મક સ્વરૂપે લેતા મોટાભાગના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ 260 કરતાં વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને IPL ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક શરૂ. CBIએ કથિત નીટ UG પેપર લીક કેસમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે NDRFએ 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના નાગરિકોનો વિશ્વાસ જીત્યો. અમેરિકા અને ચીને હરીફ નહીં પણ ભાગીદાર બનવાના સૂર સાથે ટ્રમ્પ જિનપિંગની બેઠક. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. અને શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 800 અંક ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. દોસ્તો, ફરીથી એક વખત મુંબઈના વિવિધ ભારતી કેન્દ્ર સાથે જોડાઈને સુરીલા સફર કાર્યક્રમ સાંભળીએ, પણ તે પહેલા એક વિજ્ઞાપન.
2: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
3: પોલીસ
4: મિસ સીમા
3: જી,
4: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો નહીં તો ઘરે આવી જઈશું. હા,
3: કેમ પણ હું
4: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
3: ડિજિટલ અરેસ્ટ?
4: 1 લાખ આપો, બચી જશો.
3: આટલા પૈસા?
4: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
3: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
4: અરે,
3: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું. આ બધું ફ્રોડ છે, એટલે
5: પેનિક ના કરો, પોલીસ, બેંક,

0: આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
1: હેલો મમ્મા.
2: હાય.
3: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
7: અંગ્રેજોં કે જમાને કે જેલર હૈ ક્યા આપ? સહી વાત હૈ. શંભુ કા દિમાગ દોધારી તલવાર હૈ. પ્રેમ ચોપડા કા યે ડાયલોગ ઉન્હે બડા પસંદ હૈ. એક હાથ કા પંજા કટા હુઆ હૈ તો ઉસકે ઉપર ધાતુ કા ગ્લવ યાની કવચ પહેના હુઆ હૈ. ઓર હમારે શ્રોતા લિખતે હૈ, યું તો હમે બોલને કી આદત તો હૈ નહીં, ચલ બસંતી યે આજ ધનુ કી ઇજ્જત કા સવાલ હૈ. હમ અંગ્રેજોં કે જમાને કે જેલર હૈ હી. ઓર હમારે શ્રોતા ને બહોત સારી ચીજે લિખી હૈ. ઠાકુર યે હાથ હમકો દે દે. નહીં, યે ડાયલોગ થોડા અલગ હૈ. ठाकुर हमका यहाँ दे दे, क्या था सही डायलॉग? आप ज़रा भेजिएगा. हमारे श्रोता लिखते हैं कि मरते दम तक साथ चलना है, चाहे दुनिया इधर की उधर हो जाए. ये गीत के साथ बोला आपने लिखा है. पार्टनर अब बोल दिया है तो देख लेंगे, ये मेरा फेवरेट है. कितना बढ़िया डायलॉग.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો આજે સાસણ ગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા. સિંહ સંરક્ષણ અંગેના આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી પટેલે જણાવ્યું, સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, વન્ય પ્રાણીઓના જતન માટે ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડલ વિશ્વ સમક્ષ મુકાશે. તેમણે ઉમેર્યું, મોટી બિલાડી સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન જૂન 2026માં નવી દિલ્હીમાં યોજાશે, જેના પૂર્વાર્ધ રૂપે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા માટે મળેલી ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આજે બીજો દિવસ છે. તેમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓ અને વડોદરા જિલ્લાઓની કેટલીક સંસ્થાઓ સંદર્ભે ચર્ચા થશે. મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ, જ્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા

0: પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષના નામો નક્કી થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરી માર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા અને 10 વ્યક્તિને ઇજા થઈ છે. ચોટીલા રાજકોટ ધોરી માર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતાં બસમાં આગ લાગી હતી. ઘટના અંગે નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વધુ માહિતી આપી.
1: આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે ચારે ચાર લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં લઈ જવામાં આવેલ.
0: સુરતમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શનમાં આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના 25 સ્ટોલ્સ પર 5 દિવસમાં 5,31,000 થી વધુનું વેચાણ કરવામાં આવ્યું, જેની આવક આદિવાસી હસ્તકલાકારોને કોઈપણ પ્રકારના ખર્ચ વિના સીધી પ્રાપ્ત થઈ હતી. આ સ્ટોલમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કુશળ આદિવાસી હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલા બાંબુ હસ્તકલા, લાકડાના આર્ટિફેક્ટ્સ, પરંપરાગત આભૂષણો, હેન્ડલૂમ વસ્ત્રો, શુદ્ધ વનૌષધિઓ અને પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. આ ઉપરાંત અહીં કુલ 38 આદિવાસી હસ્તકલાકારોને પણ સહભાગી થવાની તક મળી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1,000 જેટલા આદિવાસી પરિવારો રસોઈ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ અત્યાર સુધીમાં 665 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે અને બાકીના પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ યોજના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની 38 ગામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. ગરૂડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે આજે મેટ્રો દ્વારા મુસાફરી કરી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી જવા માટે આજે તેમણે જાહેર પરિવહન વ્યવસ્થા તરીકે મેટ્રોનો ઉપયોગ કર્યો. આ પ્રસંગે તેમણે નાગરિકો સાથે સંવાદ કર્યો હતો તેમજ પર્યાવરણ મિત્ર અને સુવિધાસભર જાહેર પરિવહન અપનાવવા માટે પ્રેરણા આપી હતી. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસના પગલે નવસારીના ચીખલી તાલુકામાં પોલ્ટ્રી ફાર્મમાં સર્વે હાથ ધરાયો છે. સાવચેતીના પગલારૂપે ચીખલી તાલુકામાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ન ફેલાય તે માટે તાલુકામાં અંદાજે 140 પોલ્ટ્રી ફાર્મના માલિકો સંચાલકોને જરૂરી તકેદારી રાખવા માટે પશુપાલન અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે. પશુપાલન વિભાગે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર સીવી લટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. તેમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ મહત્વપૂર્ણ એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પેન્શનર માટે હયાતીની ખરાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સુવિધાજનક બનાવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના અંદાજે 16,336 પેન્શનરને 31 જુલાઈ સુધી પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક દ્વારા ઘેર બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી અપાશે. આ ઝુંબેશમાં જિલ્લાની 53 સબ પોસ્ટ ઓફિસ અને 256 બ્રાન્ચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કાર્યરત રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

વિવિધ ભારતી 96.7 એફએમ વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890.
0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: શું તમે તૈયારી કરી છે હીટસ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
4: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
5: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
4: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
5: શું વાત કરે છે?
4: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ લગતી 20-થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
0: અને શ્રોતા મિત્રો, આ સાથે જ પૂરો થયો ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। હવે ફરી એક વખત જોડાઈશું મુંબઈના વિવિધ ભારતી કેન્દ્ર સાથે।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: के चलिए और उम्र को किसी भी चीज में आड़े मत आने दीजिए, आप आगे बढ़िए, अपने शौक को पूरी तरह से जी लीजिए। और अभी गाना सुन लें।
1: चलिए। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: बिल्कुल सही बात है कि दोस्ती में सिर्फ दोस्ती ही होती है, कोई एहसान नहीं होता। लेकिन इस वक्त समय हो चला है एक छोटे से अंतराल का।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
3: कि दोस्ती बिना जग सूना होता है। जैसे सखी सहेली प्रोग्राम में सब सखियां दोस्त हैं, हर रोज 1 घंटा हमें मिलता है। सखियों के सुख दुख की बातें करते हैं हम सब, सखियों को जीवन के अलग अलग विषयों पर मार्गदर्शन मिलता है और सखियां भी इस दोस्त से कमेंट करके बेझिझक बातें करती हैं। तो भाई यही तो होना चाहिए कि क्योंकि हमारे पास जरिया यही है कि हम कमेंट करके एक दूसरे से अपने हर मन की हर बात का को हम साझा कर सकें।
0: बिल्कुल। और देखिए अगले संदेश में भी बड़ी अच्छी बात है। हमारे जो साथी हैं वो लिखते हैं कि दोस्ती अमूल्य होती है, जिसे धन से खरीदा नहीं जा सकता। इसीलिए कहा जाता है कि दोस्ती के बिना जग सूना है। यदि जीवन में दोस्त ना हो तो दुनिया सूनी सूनी और बेरंग लगने लगती है। मित्र हमारे चेहरे पर मुस्कान ले आते हैं और उदासी को दूर करते हैं। ये जीवन का सबसे सुंदर और अनमोल रिश्ता है। ये एक ऐसा बंधन है जहाँ बिना किसी स्वार्थ के ये दिलों को जोड़ता है। सच्चा मित्र हमारे सुख दुख का साथी होता है। जीवन में कठिनाइयां जब भी आती हैं तो दोस्त हमारा हौसला बनते हैं। दोस्ती में अपनापन, विश्वास और समझदारी होती है। एक अच्छा दोस्त हमें सही राह दिखाता है।

0: करते रहेंगे, ध्यान रखेंगे, तो शायद हम बेफिजूल की चीज़ों से खरीदने से बच सकते हैं।
1: बहुत सही बात कही, लेकिन हम गाना सुनने से बिल्कुल नहीं बचेंगे, सुनवा दें।
0: बिल्कुल सुनवाइए।
2: क्या चालिया मम्मी तमे आ राशन कार्ड लेने उतावड़े?
3: अरे बेटा, आ राशन कार्ड मा नाम खोटू आव्यू छे, हवे कचेरी ए जवुज पड़शे।
2: अरे मम्मी, क्या नथी जवानू, आ जुओ सुगम डिजिटल गुजरात।
3: पर बेटा, आमा सुधारो थशे? मारे फरी लाइन मा तो नहीं उभा रहेवू पड़े ने?
2: ना, सुगम छे एटले बधुज शक्य छे।
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈનથી ઓનલાઈન।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: બહોત બહોત સ્વાગત.
3: આજ હમરે મન મેં ઈચ્છા થઈ કે શેફાલી બેન સે બાત કરેંગે તો બાત પૂરી હો ગઈ.
2: ક્યા બાત હૈ, તો હમ જાને કોન ભાઈ બાત કર રહે હૈ, કહાં સે?
3: જી મેં આપ

શ્રોતા મિત્રો નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે આપની રેડિયો દોસ્ત અનુજાની સાથે. અને આજની આપની આ સાંજને વધુ સુમધુર અને વધુ સંગીતમય બનાવવા માટે હું આવી પહોંચી છું આજનો પ્રથમ કાર્યક્રમ સરગમ લઈને. કાર્યક્રમની શરૂઆત કરીએ અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં ગવાયેલા લક્ષ્ય ફિલ્મના આ ગીત સાથે. શંકર અહેસાન લોયનું સંગીત, જાવેદ અખ્તરના શબ્દો.

શ્રોતા મિત્રો, આપણે ઘણીવાર સાંભળ્યું છે અને આપણે જાણીએ પણ છીએ કે બે મિત્રો જ્યારે એક છોકરો અને એક છોકરી હોય ત્યારે મિત્રતા માત્ર શક્ય નથી, એ મિત્રતાથી વધીને જ કંઈ હોય છે, પણ મિત્રો વચ્ચેની મીઠી નોકઝોક પણ એક અલગ જ આનંદ આપે છે. અને એવા જ મતલબનું આપણે આ ગીત સાંભળ્યું. બે પ્રેમીઓ વચ્ચેની મીઠી નોકઝોક જે મિત્રતાથી પણ ઘણી બધી વધીને હોય, અને એવી મીઠી નોકઝોક આગળ ચાલીને કેવું સ્વરૂપ લે અને કેવી રીતે એક મિત્ર પોતાની સ્ત્રી મિત્રને વર્ણવે તે આગળના ગીતમાં સાંભળીએ. હમ તુમ ફિલ્મનું ગીત સાંભળીએ, અલકા યાજ્ઞિક અને શાનના યુગલ સ્વરમાં, જતીન લલિતના સંગીત અને પ્રસૂન જોશીના શબ્દો સાથે.

અને જ્યારે આવી નોકઝોક થાય ત્યારે જે સંબંધ હોય એ વધુ મધુરો બની જતો હોય છે. પણ આમ તો ઘણી બધી વખત આપણને પ્રશ્ન થતો હોય કે માણસને પ્રેમ કેમ થતો હશે. તો ચાલો સાંભળીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં શંકર એહસાન લોયનું સંગીતબદ્ધ કરેલું અને જાવેદ અખ્તર દ્વારા લખાયેલું દિલ ચાહતા હૈ ફિલ્મનું ગીત, અને પ્રયત્ન કરીએ આ સવાલનો જવાબ મેળવવાનો કે આખરે પ્રેમ કેમ કરીએ છીએ આપણે.

શ્રોતા મિત્રો, કુછ ના કહો આ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું શંકર મહાદેવન અને મહાલક્ષ્મી અય્યરના યુગલ સ્વરમાં. સંગીત હતું શંકર અહેસાન લોયનું અને શબ્દો હતા જાવેદ અખ્તરના. મીઠી નોકચોકનો આ સિલસિલો હજુ આગળ વધારીએ શ્રોતા મિત્રો, અને હવે આપને સંભળાવીએ કુછ ના કહો આ ફિલ્મનું ગીત. શંકર મહાદેવન અને મહાલક્ષ્મી અય્યર, સ્નેહા પંત અને વિજય પ્રકાશના સમૂહ સ્વરમાં, શંકર અહેસાન લોયનું સંગીત અને શબ્દો જાવેદ અખ્તરના.

0: શ્રોતા મિત્રો, આ મસ્તી ભર્યા ગીત સાથે જ આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. સાંભળતા રહો 96.7 FM, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆત કરીએ આશા ભોંસલેના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: શ્રોતા મિત્રો, હમણાં આપે સાંભળ્યું આશા ભોંસલેના સ્વરમાં ઘરની શોભા. આ ફિલ્મનું ગીત, સંગીત અને શબ્દો હતા અવિનાશ વ્યાસના. હવે આપને સંભળાવીએ સુરેશ કુમારનું સંગીતબદ્ધ કરેલું અને વેણીભાઈ પુરોહિત દ્વારા લખાયેલું ગુણસુંદરીનો ઘર સંસાર ફિલ્મનું ગીત આશા ભોંસલેના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: સુરીલી સાંજ કાર્યક્રમ આપવાની રહ્યા છું 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ આશા ભોંસલેના સ્વરમાં જાલમ સંગ જાડેજા ફિલ્મનું ગીત, શબ્દો છે બરકત વિરાણીના, સંગીત છે દિલીપ ધોળકિયાનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: શ્રોતા મિત્રો, જોગ સંજોગ ફિલ્મના આ ગીત સાથે જ આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફર કાર્યક્રમમાં શરૂઆત કરીએ લતા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરમાં ગવાયેલા મધુમતી ફિલ્મના આ ગીત સાથે. શૈલેન્દ્રના શબ્દો છે અને સંગીત છે સલીલ ચૌધરીનું.

0: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં આગળ સાંભળીએ પેઇંગ ગેસ્ટ ફિલ્મનું ગીત. કિશોર કુમાર અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં, એસ ડી વર્મનના સંગીત અને મજરૂહ સુલતાનપુરીના શબ્દો સાથે.
1: નિગાહે મસ્તાના દેખ સમા હે સુહાના તીર દિલ પે ચલા કે હા જરા ઝુક જાના ઓહો ઓ નિગાહે મસ્તાના

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
4: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ રાત ઓર દિન ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્રના શબ્દો સાથે.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષ

0: અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આશા ભોસલેના સ્વરમાં તેરે મેરે સપને ફિલ્મનું ગીત, નીરજના શબ્દો અને એસ ટી બર્મનના સંગીત સાથે.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: हर रोज रात 9:30 पर सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
4: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં પડોસન ફિલ્મનું ગીત, આર ડી બર્મનનું સંગીત અને શબ્દો છે રાજેન્દ્ર કિશનના.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: સુરીલા સફર કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આરાધના ફિલ્મનું ગીત, સાથે સ્વર છે લતા મંગેશકરનું, શબ્દો છે આનંદ બક્ષીના।
3: સખી સહેલી દરમંગ

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: હર રોજ રાત 9:30 પર સુનિયે કાર્યક્રમ છાયા ગીત પ્રાયોજક વીકો વજ્રદંતી ભારત કા ગમ એક્સપર્ટ
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે
2: સરસ મેળો ત્યાં બાળકોને મજા આવશે
3: હા 1-15 મે સુધી છે ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે ત્યાં હેન્ડીક્રાફ્ટ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે
2: અરે વાહ એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર

શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં આગળ સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં પૂજા કે ફૂલ ફિલ્મનું ગીત, મદન મોહનનું સંગીત અને રાજેન્દ્ર કિશનના શબ્દો સાથે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ

0: થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. હવે આપને સંભળાવીએ આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં મમતા ફિલ્મનું ગીત. સંગીત છે રોશનનું, શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો

0: પધારો, બે કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં બંદેની ફિલ્મનું ગીત, SD બર્મનનું સંગીત અને શબ્દો છે ગુલઝારના.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આરડી બર્મનનું સંગીતબદ્ધ કરેલું અને મજરૂહ સુલતાનપુરીનું લખાયેલું મેરે જીવન સાથે ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં આવો સાંભળીએ ખટ્ટા મીઠા ફિલ્મનું ગીત. કિશોર કુમાર, ઉષા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરમાં, રાજેશ રોશનનું સંગીત અને ગુલઝારના શબ્દો સાથે.

શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં ગીત ગાયા પથ્થરોને આ ફિલ્મનું ગીત, મહેન્દ્ર કપૂરના સંગીત અને હસરત જયપુરીના શબ્દો સાથે.

0: ये देशभक्ति गीत पूरब और पश्चिम फिल्म से आपने सुना। महेंद्र कपूर और साथियों के स्वरों में इंदिवर के बोल थे कल्याण जी आनंद जी का संगीत। लीजिए अब आपको सुनवाते हैं भारतीय सेना।
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। સમય થવા આવ્યો છે સાંજના 7:10, થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. સાસણગીર ખાતે યોજાયેલા આ સિંહ સંરક્ષણ અંગેના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે મોટી બિલાડી સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે.
1: જ્યાં એક તરફ પૂરે આફ્રિકા મે લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર એશિયાટિક લાયન કી સંખ્યા ગુજરાત મે ઓર ગીર મે લગાતાર બઢ રહી હૈ. હમ દુનિયા મે યે સ્થાપિત કર પાયે હૈં કે ગુજરાત લાયન કન્ઝર્વેશન મે દુનિયા કા એક લીડરશિપ વાલી જગહ બની.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ ખાતે IIMની સંકલન મંચ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં IIMના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, IIMના નિયામકો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા ગુજરાત અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સહિયારા હિતની બાબતો પર વિચાર વિમર્શ કરવા અને IIM વચ્ચે સહકારને મજબૂત કરવા માટે એકઠા થયા હતા. શ્રી પ્રધાને જણાવ્યું કે બેઠકમાં વિદ્યાર્થી કલ્યાણ, સંસ્થાકીય સંકલન, શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે IIM સંસ્થાઓ રાષ્ટ્ર નિર્માણ અને આર્થિક પરિવર્તનના મજબૂત પ્રેરક તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે નેતૃત્વ અને વ્યવસ્થાપન શિક્ષણમાં શ્રેષ્ઠતાના વૈશ્વિક મોડેલ પણ બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરીમાર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, 10 વ્યક્તિઓને ઇજા થઈ છે. ચોટીલા રાજકોટ ધોરીમાર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતાં બસમાં આગ લાગી ગઈ હતી. કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર માદક પદાર્થ મળી આવ્યો છે. અબડાસા તાલુકાના ખુવાડા વિસ્તાર તેમજ સૈયદ સુલેમાનપીર ટાપુ નજીકથી માદક પદાર્થના કુલ 20 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છના વિવિધ દરિયા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ અંદાજે 141 કિલો ચરસ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 70 કરોડ રૂપિયા જેટલી થાય છે. કોઠારા પોલીસ તથા SOGની ટીમ દરિયાકાંઠે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખુવાડા નજીક કિનારેથી શંકાસ્પદ હાલતમાં પડેલા 10 પેકેટ મળી આવ્યા હતા. બીજી તરફ જખૌ મરીન પોલીસ, SOG અને સ્ટેટ IBની ટીમ દ્વારા સૈયદ સુલેમાનપીર ટાપુ વિસ્તારમાંથી વધુ 10 પેકેટ મળી આવ્યા હતા. આ તમામ પેકેટોને કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાવનગરની બેંકની 1,35,00,000 રૂપિયાની લોન ગેરરીતિમાં અગાઉ પકડાયેલી 4 મહિલાઓના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે. નીલમબાગ સર્કલ પાસે આવેલી બેંકમાં લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે. આ તપાસમાં મહિલાઓના પતિઓની પણ સંડોવણી ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી. બેંકમાંથી મંજૂર થયેલી ટર્મ લોન અને CC લોનનો ઉપયોગ વ્યવસાય માટે કરવાને બદલે અંગત કામ માટે કરી લીધો હતો અને બેંકના હપ્તા ભર્યા ન હતા. આ 4 આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા બાદ જિલ્લા જેલમાં મોકલાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાયેલા વૃદ્ધાને પશ્ચિમ કચ્છ સાયબર પોલીસે લાખો રૂપિયા પરત અપાયા છે. પશ્ચિમ કચ્છમાં એક વૃદ્ધ મહિલાને ખોટા પોલીસ કેસ અને મની લોન્ડરિંગના નામે ડરાવી ધમકાવી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ મોટી ઓળખ આપીને વૃદ્ધાને મોબાઈલ કેમેરા સામે રહેવા માટે મજબૂર કરી 83,44,000થી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. જો કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભુજની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી પીડિત મહિલાના ખાતામાંથી ઠગાઈથી ઉપાડાયેલા પૈકી

0: 46,95,000થી વધુની રકમ પરત આપવામાં સફળતા મળી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ભારતીય માનક સંસ્થા BIS અમદાવાદ દ્વારા BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના વીજ સુરક્ષા ઉપકરણ MCB અને RCCB વેચતા એકમ પર દરોડા પાડવામાં આવ્યા. નિકોલ ઓઢવ રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં પાડેલા દરોડા દરમિયાન પેઢી BIS સ્ટાન્ડર્ડ માર્ક વગર અને માન્ય BIS પરવાના વિના MCB અને RCCB વેચતી હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે આ કંપનીમાંથી 1300થી વધુ MCB ધરાવતા 166થી વધુ બોક્સ અને RCCBના 30થી વધુ યુનિટ જપ્ત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં શાળા છોડી ગયેલા બાળકો ફરી શાળાએ આવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2025-26માં અને 2026-27માં કોઈપણ બાળકના ડ્રોપઆઉટની સંભાવના અંગેનો પ્રી સર્વે પૂર્ણ થયો છે, જેમાં 3,254 સંભવિત ડ્રોપઆઉટ બાળકો મળી આવ્યા. ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું છે.
1: બાળકો પોતાનું સ્કૂલિંગ શિક્ષણ પૂરું કરે તે માટે હાલમાં એક ખાસ સર્વે હાથ ધરવામાં આવે છે, જેમાં ડ્રોપઆઉટ બાળકોને પાછા બેક ટુ સ્કૂલ લઈ જવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એક એક બાળકના ઘરે જઈ એમને સર્વે કરી એમને સમજાવી અને ફરી પાછા સ્કૂલમાં એનરોલ કરવાના છે. 10મા ધોરણમાં નપાસ થયા હોય તો એમને 10મા ધોરણના ફરીથી રેમેડિયલ ક્લાસ કરી અને પરીક્ષા આપવા માટે સમજૂત કરવાના છે.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ CBSE બોર્ડની માર્કશીટ જેવી બનાવાશે, જેમાં હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે. ગુજરાત બોર્ડના સચિવ RR વ્યાસે જણાવ્યું કે બોર્ડ દ્વારા આ વર્ષે 3 મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. નવી માર્કશીટમાં ખાસ સિક્યોરિટી ફીચર્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચડોતર નજીક એક બંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો અને અન્ય ભંગાર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘટનાની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાના 4 જેટલા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું.
2: मौसम आमतौर पे अगले 7 दिन तक शुष्क रहने की संभावना है. कल से ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44 से 45 के बीच में और गांधीनगर का भी 44 के आसपास रहेगा.
0: IPL क्रिकेट में आज धर्मशाला खाते मुंबई इंडियंस और पंजाब किंग्स वच्चे मुकाबलो रमाशे. आ मैच हमणा थोड़ी वार में शुरू थशे. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ કિંગ્સ 4થા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 9મા સ્થાને છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે મુંબઈ ઇન્ડિયન્સનું સુકાની પદ સંભાળી રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વઢવાણ ખાતે નવી શાક માર્કેટના નિર્માણ કાર્યના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો. અંદાજે 4,21,00,000ના ખર્ચે તૈયાર થતી આ નવી શાક માર્કેટ વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી થશે અને શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચુટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલમાં ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી અને IPL ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: एक सुरीली यात्रा है यह जीवन, संग जो है विविध भारती मन भावन।
1: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

0: કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
0: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
0: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
0: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: अंतराल के बाद कार्यक्रम जयमाला में आप सभी साथियों का एक बार फिर से स्वागत है. आइए अब आपको सुनवाते हैं अगला गीत. इस गीत के बोलों को लिखा है इंदिवर ने और बप्पी लहरी का संगीत है आशा भोसले और मोहम्मद अजीज की आवाज़ों में. फिल्म का नाम मुद्दत.

0: श्रोताओं, कार्यक्रम जयमाला में अब वक्त है एक अंतराल का।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ હેલ્લારો ફિલ્મનું ગીત, ઐશ્વર્યા મજુમદાર અને મુરાલાલા તથા સાથી કલાકારોના સ્વરમાં, સૌમ્ય જોશીના શબ્દો અને મેહુલ સુરતીના સંગીત સાથે.

નેવ વર્ષ. જી હા દોસ્તો, આજે નેવ વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થવા આવ્યો છે 7:50. આપ થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે સીબીઆઈએ વધુ 2 લોકોની ધરપકડ કરી. 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઈઆર પ્રક્રિયાના ત્રીજા તબક્કાની કામગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત. ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા અમેરિકા ઉત્સુક. ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજિત નારાયણે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લઈ રહેલા વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. આ પહેલા પ્રારંભિક સંબોધનમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, શાંતિ અને સુરક્ષા વૈશ્વિક અર્થતંત્રના કેન્દ્રમાં છે. વર્તમાન સંઘર્ષે સંવાદ અને રાજદ્વારીના મહત્વને વધારી દીધું છે. શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર આપ્યો કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે.
1: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में સહાયતા કરી શકતા હે.
0: રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે ગત ડિસેમ્બરમાં 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રાષ્ટ્રપ્રમુખ પુતિન અને પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બાદથી દ્વિપક્ષીય સહકારમાં થયેલી પ્રગતિ અંગે શ્રી મોદીને માહિતી આપી. બંને મહાનુભાવોએ યુક્રેન અને પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર

0: પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ પરીક્ષા સંબંધિત ગેરરીતિ મામલે વધુ બે લોકોની ધરપકડ કરી. સીબીઆઈએ ગત 24 કલાકમાં 14 સ્થળ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ જણાવ્યું કે અહિલ્યાનગરના ધનંજય લોખંડે અને પુણેના મનીષા વાઘમારેની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ મામલે જયપુરના 3, ગુરુગ્રામ અને નાસિકમાંથી 1-1 એમ કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીને આજે દિલ્હીની અદાલતમાં રજૂ કરાયા તેમજ તેમને પૂછપરછ માટે 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે, જ્યારે અન્ય શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી ફરિયાદના આધારે સીબીઆઈએ 12 મેએ તાત્કાલિક કેસ નોંધ્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે SIR પ્રક્રિયાના ત્રીજા તબક્કાની જાહેરાત કરી. તે અંતર્ગત આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડ સહિત 16 રાજ્ય, જ્યારે ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ જેવા 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં તબક્કાવાર SIR કામગીરી કરાશે. SIR પ્રક્રિયામાં 3,94,000થી વધુ બુથ સ્તરના અધિકારીઓ 36,73,00,000 મતદારોના ઘરે ઘરે જઈ તેમનો સંપર્ક કરશે. આ કામમાં રાજકીય દળો દ્વારા મતગણતરી તબક્કા દરમિયાન નિયુક્ત કરાયેલા 3,42,000 બુથ સ્તરના એજન્ટ પણ મદદ કરશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે VD સતીશનના નામની જાહેરાત કરી. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં કરાયેલી આ જાહેરાત બાદ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UDF રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે. આ સાથે જ મુખ્યમંત્રી પદ માટે ટોચના નેતાઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને લઈ ઘણા દિવસથી ચાલતી અટકળો પર વિરામ મુકાયું છે. સરકારે જણાવ્યું કે દેશભરમાં કાચા તેલ, LPG અને પ્રાકૃતિક ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રાલય સ્તરની પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશભરમાં ઘરેલું LPG પુરવઠો યોગ્ય રીતે યથાવત છે અને કોઈપણ વિતરણ કેન્દ્ર પર પુરવઠાની અછતના કોઈ અહેવાલ નથી.
1: ભારત સરકાર ને કઈ ઇફેક્ટિવ સ્ટેપ્સ લીએ હૈ જીસકે ચલતે હમારે પાસ પેટ્રોલ, ડીઝલ, LPG ઓર નેચરલ ગેસ કે પર્યાપ્ત સ્ટોક્સ અવેલેબલ હૈ. હમારી રિફાઇનરીઝ ઓપ્ટિમમ કેપેસિટી પર ઓપરેટ કર રહી હૈ ઓર LPG પ્રોડક્શન ભી ઇન્ક્રીઝ કિયા જા ચુકા હૈ. હમારે કિસી ભી રિટેલ આઉટલેટ પર ઓર LPG ડિસ્ટ્રીબ્યુટરશિપ પર કોઈ ડ્રાય આઉટ રિપોર્ટેડ નહીં હૈ. સબ જગા પર નોર્મલ ઓપરેશન ચલ રહે હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU

0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે આજે પેચિંગમાં સંવાદ કર્યો. વેપાર, ટેકનોલોજી અને પ્રાદેશિક સુરક્ષાના તણાવ વચ્ચે બંને નેતાએ મુકાબલાની જગ્યાએ સહકાર પર ભાર આપ્યો. રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજા કાર્યકાળમાં શ્રી ટ્રમ્પનો આ પહેલો ચીન પ્રવાસ હતો. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ બંને નેતાએ ઉર્જાનો અવિરત પ્રવાહ સુનિશ્ચિત કરવા, હોર્મુઝ સમુદ્ર દૂરની ખુલ્લી રહેવી જોઈએ તે અંગે સંમતિ વ્યક્ત કરી. શ્રી ટ્રમ્પ અને રાષ્ટ્રપ્રમુખ શી સાથેની બેઠક લાભદાયી રહી હોવાનું વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું હતું. આ બેઠક બાદ સભાને સંબોધતા ચીનના રાષ્ટ્રપ્રમુખે મુકાબલાની જગ્યાએ સહકાર વધારવા પર ભારતે વધારવા અંગે કહ્યું હતું કે ચીન અને અમેરિકાએ હરીફને પણ ભાગીદાર હોવું જોઈએ. તેમણે દ્વિપક્ષીય સંબંધમાં વધુ એક નવા અધ્યાયની શરૂઆતનું પણ આહ્વાન કર્યું. શ્રી ટ્રમ્પે પણ એટલા સકારાત્મક અવાજમાં જવાબ આપતા કહ્યું કે અમેરિકા ચીનના સંબંધ પહેલાંથી વધુ સારા થશે. તેમણે કહ્યું, અમેરિકા ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા ઉત્સુક છે. ભારતીય ખેલાડી અજિત નારાયણે એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ક્લીન એન્ડ જર્ક અને પુરુષોની 71 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી આ સ્પર્ધામાં અજિત નારાયણે કુલ 314 કિલો વજન ઉપાડ્યું હતું. આ જ શ્રેણીમાં 351 કિલો વજન ઉપાડીને કોરિયન વોન જુ રીએ સુવર્ણ અને ચીનના જિયાન ચેને 335 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ચંદ્રક જીતનારા અજિત ત્રીજા ભારતીય ખેલાડી છે. અગાઉ ભારતીય ખેલાડી કોમલ કોહરે સોમવારે મહિલાઓની 48 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને વિજયી પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડલ વિશ્વ સમક્ષ વન્ય પ્રાણીઓના જતન માટે મુકાશે. ગુજરાતના સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી જોડાણ સંમેલન IBCA સૌપ્રથમ સિંહ સંવર્ધન અંગેના પૂર્વ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું, આગામી 1 અને 2 જૂને નવી દિલ્હીમાં યોજાનારી IBCA ભારત યજમાની કરશે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વ હિતધારકોને એક મંચ પર લાવવા IBCA માધ્યમથી મનોમંથન કરાશે, તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધારસ્તંભ રૂપ દિલ્હી ડેક્લેરેશન પણ જાહેર કરાશે.
1: જ્યાં એક તરફ પૂરે આફ્રિકામાં લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર એશિયાટિક લાયન કી સંખ્યા ગુજરાત મેં ઓર ગીર મેં લગાતાર બઢ રહી હૈ. હમ દુનિયા મેં યે સ્થાપિત કર પાયે હૈ કે ગુજરાત લાયન કન્ઝર્વેશન મેં દુનિયા કા એક લીડરશિપ વાલી જગહ બની હૈ.
0: ભારતે જણાવ્યું કે ગઈકાલે ઓમાનના દરિયાકાંઠા પર ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે એક નિવેદનમાં વાણિજ્યિક જહાજો અને સામાન્ય નાગરિકોને સતત નિશાન બનાવવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જહાજ પર સવાર તમામ ભારતીય ચાલક દળના સભ્ય સલામત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે CBIએ વધુ 2 લોકોની ધરપકડ કરી. 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR પ્રક્રિયાના 3જા તબક્કાની કામગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત. ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા અમેરિકા ઉત્સુક. ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. ગુજરાતમાં રમાયેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજિત નારાયણે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય છે ફિલ્મ સંગીતના કાર્યક્રમનો. કાર્યક્રમની શરૂઆત કરીએ સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં ગવાયેલા બીન કા જાદુ આ ફિલ્મના ગીત સાથે. સંગીત છે SN ત્રિપાઠીનું, શબ્દો છે BD મિશ્રાના.

સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં ગવાયેલા બીન કા જાદુ ફિલ્મના ગીત સાથે આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમની શરૂઆત કરી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આમ્રપાલી ફિલ્મનું ગીત, લતા મંગેશકરના સ્વરમાં. સંગીત છે શંકર જયકિશનનું.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધી અને આપને સંભળાવીએ આશા ભોંસલેના સ્વરમાં જ્વલથી ફિલ્મનું ગીત. સંગીત છે SD બર્મનનું અને શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું જ્વલથી ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં. સંગીત હતું એસ ડી બર્મનનું, શબ્દો હતા મજરૂહ સુલતાનપુરીના. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં આપને સંભળાવીએ એન ઇવનિંગ ઇન પેરિસ. આ ફિલ્મનું ગીત સ્વર છે મોહમ્મદ રફી અને આશા ભોસલેના, સંગીત છે શંકર જયકિશનનું અને શબ્દો છે શૈલેન્દ્રના.

શ્રોતા મિત્રો, એન ઇવનિંગ ઇન પેરિસ ફિલ્મના આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં પ્રસ્તુત થશે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ છાયા ગીત.